नमस्कार, सुप्रभात। 96.7 FM पर विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानुं आ अमदावाद केन्द्र छे। आजे सोमवार, वैशाख दिनांक 14, शक संवत 1948, तारीख 4 मे 2026। अत्यारे सवारना 5:57 थई चूकी छे। અમારી આજની પ્રથમ સભાના આરંભે આપ સૌ શ્રોતાઓનું હાર્દિક અભિવાદન કરીએ છીએ। સભાની શરૂઆત કરીએ શરણાઈના મંગળ સૂરો સાથે।

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે આપ જોડાયેલા છો. બરાબર 6 વાગે દિલ્હી કેન્દ્ર પરથી હિન્દીમાં સમાચાર આપ સાંભળશો.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના.

ભક્તિ સંગીતના કાર્યક્રમમાં શરૂઆત કરીએ આ સુવિચાર સાથે. હું ના બોલું અને તોય તું સાંભળે માટે તારું નામ ઈશ્વર. તું ના બોલે અને તોય મને સંભળાય તેનું નામ શ્રદ્ધા. હેમગઢવીના સ્વરમાં સાંભળીએ જેસલભાઈની રચના.

દુનિયામાં કેટલાય રસ્તા છે, પરંતુ શાંતિનો માર્ગ ફક્ત પ્રભુ ભક્તિમાં જ છે. હે પ્રભુ, મને એવી શક્તિ આપ કે હું ક્યારેય તમારા નામ જાપથી દૂર ન થાઉં. ભક્તિ સંગીતના કાર્યક્રમમાં કબીરની રચના સાંભળીએ, નિરંજન પંડ્યાના કંઠે.

ભક્તિ સંગીતના કાર્યક્રમમાં અંતે સાંભળીએ સતીશ દેહરા અને ફોરમ મહેતાના સ્વરમાં આ ભક્તિ ગીત.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. થોડી ક્ષણોમાં સાંભળશો ચિંતન શ્રેણી અમૃત ધારા.
1: અમૃત ધારા જેમાં સાંભળીએ ધાર્મિક લાલ પંડ્યા વિષય છે કર્તવ્ય.
2: કર્તવ્ય ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વમુખ કહે છે, કર્તવ્ય મેં જે એક બાર નિશ્ચિત મતમ પોતાનું કર્તવ્ય કર્મ કરવું જોઈએ, એ મારું નિશ્ચાત્મક મત છે. પણ તમે માનો કે ન માનો તેની તમને પડી નથી, છતાં આજે પણ બ્રહ્મા રુદ્ર ઇન્દ્ર યમ કુબેર સૂર્યચંદ્ર અને સપ્તર્ષિઓ પોતાનું કર્તવ્ય કરી રહ્યા છે. આપણું શરીર જે મળ્યું છે
3: દેશ ગાન કે સાથ અબ આજ કા વંદનવાર કાર્યક્રમ સંપન્ન હોતા
2: કરીએ તે પહેલા આપણું આરોગ્ય આહાર નિદ્રાનું સંતુલન રાખવું પડે. એ દુઃખ અને રોગને દૂર કરે છે. આપણી દિનચર્યાનું જે દુઃખ અને રોગને દૂર કરે છે, આપણી દિનચર્યાનો પ્રારંભ સવારથી શરૂ થાય ને અને તે સાંજ સુધી રહે છે. આપણા માનવ જીવનમાં મુખ્ય શું કર્તવ્ય છે તેના પર મહત્ત્વનું ધ્યાન આપો. કયું છે? શુદ્ધ કાર્ય કરવા, કોઈની સેવા કરવી, મોટાને સન્માન આપવું અને સૌનું ભલું થાય તેવા કાર્ય કરવા જોઈએ. વળી સૌ સાથે વિનમ્રતાથી વર્તવું જોઈએ, તે મહત્ત્વનું કર્તવ્ય ગણી શકાય છે. મનુસ્મૃતિનું વચન છે કે અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધો પસય વિના ચત્વારી તસ્ય વર્ધનતે આયુર્વિદ્યા યશોબલમ. પહેલાં તો માતા પિતાનું અભિવાદન, પછી ગુરુજનોનું તથા વૃદ્ધો અને વડીલોની સેવા કરવી જોઈએ. તમે કહેશો તેનાથી આપણને લાભ શું, ફાયદો શું? તો કે તેનાથી આયુષ્ય વિદ્યા યશ અને બલની વૃદ્ધિ થાય છે. મહાભારતના વિદુર નીતિના ઉપદેશમાં પણ આ જ વિચારનું સમર્થન કરવામાં આવ્યું છે. પ્રણામનો મહિમા તો સંત તુલસીદાસ પણ ગાય છે ને, કે ભગવાન શ્રી રામ એને પ્રણામ કરો. શ્રી રામ અને સીતા એ આખા જગતમાં વ્યાપ્ત છે. સીતા અને રામ એ સારા જગતની અંદર વ્યાપેલા છે. અરે વાલ્મીકિ રામાયણમાં તો આપણું હિન્દુ જીવન, હિન્દુ સંસ્કૃતિ, સભ્યતા, ધર્મ, આદર્શ દર્શન, પવિત્રતા, ગૌરવ, દાંપત્ય જીવન અને કર્તવ્યનું વર્ણન જીવતું જાગતું વિચાર સ્ત્રોત છે. ખુદ ભગવાન પણ અવતાર લઈ એક પુત્ર તરીકેનું કર્તવ્ય ચૂકતા નથી. વળી મનુષ્ય કર્તવ્ય કર્મ કરતાં ધ્યાન રાખે કે શુદ્ધ કાર્ય પણ જો લોકો તેનો વિરુદ્ધ કરતા હોય તો થોભી જાઓ. થોડીક વાર માટે વિચાર કરો, આપણે જે કામ કરીએ છીએ તેમાં બીજાનું ભલું થાય છે કે નહીં તેનો પણ વિચાર આવશ્યક છે. કહ્યું છે ને પેલા એક હિન્દી વાક્યમાં, કર ભલા સો હોગા ભલા અને કર સોદા સો હોગા નફા. લોકોના હિતનું ધ્યાન રાખવું એ મહત્ત્વનું છે. કહ્યું છે કે શક્તિ હોય તો બીજાનું સંકટમાં પણ રક્ષણ કરવું. મનુષ્ય માટે અને મહાન બનવાનો ઉપદેશ આપણા ઋષિમુનિઓ, સંતો, શાસ્ત્રો આપે છે તેનું અનુસરણ કરવું જોઈએ. પરંતુ આજે એ અનુસરણ થતું દેખાતું નથી. કર્તવ્યચ્યુત ન બનો તો જીવનમાં તમને તમારા દરેક કાર્યની સફળતા મળશે. ભોજન સાદું રાખો, વિચારો ઉચ્ચ રાખો અને છેલ્લે હું તો એટલું જ કહીશ કે દ્રઢતાપૂર્વક કર્મ કરો. આપણે કોણ અને ક્યાંથી આવ્યા તે મનને પૂછી આપણા સર્વે કાર્ય પ્રભુને પરમાત્માને સમર્પણ કરો. આપણે

0: ઈશ્વરના અંશ છીએ અને તેથી જ તેની મરજી મુજબ તે બધું કરાવે તે રીતે કરવાનું છે. અંતમાં આપણે તેમનું શરણ લેવું જોઈએ અને શાંતિ પ્રાપ્ત કરવી જોઈએ. જીવનમાં શાંતિ જેવું કોઈ સાધન નથી કે જેની સરખામણી કરી શકાય. કાયે ન વાચા મનસેન્દ્રિય રેવા બુદ્ધ્યાત્મનાવા પ્રકૃતિ સ્વભાવાત કરો યજ્ઞ સકલમ વરસમય નારાયણા એથી સમર્પયામી. અસ્તુ.
1: કર્તવ્ય આ વિષય પર ધાર્મિકલાલ પંડ્યાને આપ સાંભળી રહ્યા હતા અમૃતધારામાં. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે આપ જોડાયેલા છો. ભૂલે બિસરે ગીત આ કાર્યક્રમનો શેષ ભાગ આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર બાદ.

0: પ્રથમ મુખ્ય સમાચાર. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. ધોરણ 12ના તમામ પ્રવાહો અને ગુજકેટનું આજે પરિણામ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પહેલા ધોરણમાં પ્રવેશ માટે આજે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી કરાશે. રાજ્ય સરકારની કુંવરબાઈનું મામેરિયું યોજના હેઠળ અનાથ અને જરૂરિયાતમંદ 101 દીકરીઓનું ખેડાના મહુધા ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયો. આજે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. આણંદની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે મતગણતરી થશે. આ ચૂંટણીમાં કુલ 6 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના હર્ષદ પરમાર અને કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધો મુકાબલો છે. 23 એપ્રિલે આ બેઠક પર 59.4% મતદાન થયું. આ બેઠક પર ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન થતાં પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. ઉમરેઠમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ વધુ માહિતી આપી.
1: સવારે 8 વાગ્યા સુધી પહેલાં પીબીની કાઉન્ટિંગ થશે અને 8:30 ઈવીએમ્સના રાઉન્ડ થશે. ટોટલ 14 ટેબલ ઉપરથી, કેમ કે 306 બૂથ છે, 22 રાઉન્ડમાં મતદાન થશે. ECIની તમામ સૂચનાઓ અનુસાર કાઉન્ટિંગ સેન્ટરની વ્યવસ્થાઓ થઈ ગઈ છે. આ વખતની એક ECIની એક જે નવી પહેલ છે કે કાઉન્ટિંગ સેન્ટરમાં ફક્ત QR કોડ બેઝડ ID કાર્ડ થકી જ એન્ટ્રી છે. આ પ્રમાણેની તમામ વ્યવસ્થા કાઉન્ટિંગ એજન્ટ્સ જે કેન્ડિડેટ ઉમેદવારો તરફથી કાઉન્ટિંગ એજન્ટ્સના ફોર્મ આવ્યા છે નિયત નમૂનામાં નિયત સમયમાં, આવા તમામ ઉમેદવારોના અને કાઉન્ટિંગ એજન્ટ્સના ફોર્મ પણ આપી દેવામાં, ID કાર્ડ્સ પણ આપી દેવામાં આવ્યા છે અને ECIની સૂચનાઓ અનુસાર કાઉન્ટિંગ સેન્ટરની પૂરેપૂરી વ્યવસ્થાઓ થઈ ગઈ છે.
0: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12ના તમામ પ્રવાહોની પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે. આ પરીક્ષા ફેબ્રુઆરી માર્ચ દરમિયાન યોજાઈ હતી. વિજ્ઞાન, સામાન્ય, વ્યવસાય લક્ષી અને ઉચ્ચતર બુનિયાદી પ્રવાહનું પરિણામ ઉપરાંત ગુજકેટ 2026 તથા સંસ્કૃત મધ્યમાં પરીક્ષાના પરિણામ પણ આજે જાહેર થશે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gsb.org પર જોઈ શકશે. વોટ્સએપ દ્વારા પરિણામ મેળવવા વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમાંક 6357300971 નંબર પર મોકલવાથી પરિણામ પ્રાપ્ત થઈ શકશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ટાટ HSની પરીક્ષા લેવામાં આવી. રાજ્યભરમાં 2,10,580 ઉમેદવારોએ આ પરીક્ષા માટે ઉમેદવારી નોંધાવી હતી, જેમાં 1,81,822 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. 28,758 ઉમેદવારો આ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા. અમદાવાદ, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા સહિત 6 જિલ્લાઓમાં 1,058 કેન્દ્ર પર લેવાયેલી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ હતી. સ્નાતક તબીબી શિક્ષણમાં પ્રવેશ માટેની રાષ્ટ્રીય પાત્રતા અને પ્રવેશ પરીક્ષા NEET શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ. રાજ્યના 31 શહેરોના 211 કેન્દ્ર પર લેવાયેલી આ પરીક્ષામાં 79,000 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કચ્છના 4 પરીક્ષા કેન્દ્ર પર લેવાયેલી NEETની પરીક્ષા કોઈપણ ગેરરીતિના બનાવ વગર પૂરી થઈ. કચ્છમાં 1,468 વિદ્યાર્થીઓમાંથી 1,437 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ માટે આજે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી કરાશે. કુલ 2,42,000થી વધુ અરજીઓ આવી હતી. 1,85,000થી વધુ અરજીઓ મંજૂર થઈ છે, જ્યારે 56,000 અરજીઓ નામંજૂર કે રદ કરવામાં આવી છે. આ વર્ષે RTE હેઠળ રાજ્યની 9,500થી વધુ ખાનગી શાળામાં 25% બેઠક મુજબ કુલ 83,687 બેઠક છે, જેમાં ગુજરાતી માધ્યમની 41,063, અંગ્રેજી માધ્યમની 40,077, હિન્દી માધ્યમની 2,226, ઓડિયાની 144, મરાઠી માધ્યમની 118 અને ઉર્દુમાં 59 બેઠકો છે. આજે પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર કરાશે, જેમાં વાલીઓને ઓનલાઈન પ્રવેશ કઈ શાળામાં મળ્યો છે તેની જાણ થશે, જે બાદ વાલીઓ જરૂરી ડોક્યુમેન્ટ સાથે જે તે શાળામાં જઈ પ્રવેશ મેળવી શકશે. ખેડા જિલ્લાના મહુધા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી સંજયસિંહ મહીડાના નેતૃત્વમાં આડીનાર ચોકડી ખાતે 4થો ભવ્ય સમૂહ લગ્ન યોજાયો. મા બાપ વિહોણી તેમજ જરૂરિયાતમંદ 101 દીકરીઓને સ્નેહભરી વિદાય આપવામાં આવી. પ્રત્યેક કન્યાને રાજ્યની સરકારની જે કુંવરબાઈ મામેરુ યોજના અને 7 ફેરા સમૂહ લગ્ન યોજના અંતર્ગત 24,000ની સહાય પણ આપવામાં આવી. તમામ નવદંપતીઓને ઘરવખરી કર્યાવરમાં આપવામાં આવી હોવાનું રાજ્યના રાજ્યમંત્રી સંજયસિંહ મહીડાએ જણાવ્યું હતું.
2: આજે રાજ્ય સરકાર તરફથી જે દીકરીઓ પ્રભુતામાં પગલા પાડ્યા છે, એ દીકરીઓને 12,000 રૂપિયા 7 ફેરા સમૂહ લગ્નના અને 12,000 રૂપિયા કુંવરબાઈ મામેરાના એમ બનીને 24,000 રૂપિયા ગુજરાત સરકાર તરફથી આ દીકરીઓને એમના ખાતાની અંદર જમા થશે. હવે પછી ઇતિહાસમાં પહેલીવાર તળપદા સમાજનું આજ દિન સુધી ક્યારેય સમૂહ લગ્ન થયા નથી અને 51 દીકરીઓ મા બાપ વગરની જરૂરિયાતમંદ

0: કર્યોનું સમૂહ લગ્ન નું 7/5/2026 ના રોજ આયોજન કરેલું છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. અરવલ્લી જિલ્લાની અલગ અલગ ગ્રામ પંચાયતોમાં વર્ષ 2025-26માં સરેરાશ 63% વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં સૌથી વધારે મેઘરજ તાલુકામાં 81.67% જેટલી વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવી છે, એટલે કે 19 કરોડ જેટલી કામગીરી પૂર્ણ થઈ છે. આ સાથે જ બાયડ તાલુકામાં 43.79, ભિલોડામાં 62.46, ધનસુરામાં 66.7, માલપુરમાં 69.5, જ્યારે મોડાસા તાલુકાનું 37.97% વેરા વસૂલાતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. બાકીદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવતા આ વર્ષે પણ વેરા વસૂલાતની કામગીરી સારી થઈ હોવાનું ડેપ્યુટી ડીડીઓ જાગૃતિ ચૌધરીએ જણાવ્યું છે.
2: આ વર્ષે અરવલ્લી જિલ્લામાં કુલ વસૂલાત આપણી 54.19% છે. એમાં સૌથી સારી વસૂલાત આપણા મેઘરજ તાલુકામાં થઈ છે. કુલ 81.67% વસૂલાત છે એની. આથી 2 વર્ષ પહેલાં અરવલ્લી જિલ્લાનું માંગણું અપગ્રેડ કરવાનું હોય એ નહોતું થતું, જે 2 વર્ષ પહેલાં અપગ્રેડ કરવામાં આવ્યું. એ પછી આકારણી એના પણ સુધારો કરવામાં આવ્યો, એના આધારે માંગણામાં સુધારો કરવામાં આવ્યો. એના પછી આપણા વસૂલાતની કામગીરીની શરૂઆત કરવામાં આવી, જેમાં તમામ જે માંગણા ધારકો હોય એમને માંગણાની નોટિસ આપવામાં આવી અને તલાટીશ્રીઓ દ્વારા સતત ફોલોઅપ કરી અને વસૂલાત કરવામાં આવી. અમુક જે તાલુકા છે, દાખલા તરીકે ભિલોડામાં વસૂલાત માટે દુકાનો પણ સીલ કરવામાં આવી છે. અમુક વાર નળ કનેક્શન કાપવા જેવા હાર્શ પગલાં પણ લેવામાં આવ્યા.
1: ગુજરાતની આસપાસ 3 જેટલી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે, જેનો કોઈ વિશેષ પ્રભાવ ગુજરાત પર થશે તેવી કોઈપણ પ્રકારની સંભાવના નથી. રાજ્યનું વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. 7 દિવસ સુધી તાપમાનમાં કોઈપણ પ્રકારનો મોટો ફેરફાર જોવા મળશે નહીં. અમદાવાદમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં કોઈ મોટો બદલાવ જોવા નથી મળ્યો. કેટલાક શહેરોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ જોવા મળી રહ્યું છે, જેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે. આજે અમદાવાદમાં 43 ડિગ્રી અને ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે. દરિયાકાંઠા વિસ્તારમાં તેજ પવન ફૂંકાઈ શકે છે તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
3: અગલે 7 દિનો ની વાત કરીએ તો કોઈ વિશેષ બદલાવ તાપમાન ને આની કી સંભાવના નહીં હૈ. કિસી ફાલિંગ ટેન્ડન્સી 2 યા 3 દિન કે દર્જ કી જા સકતી હૈ. ઉસકે બાદ ફિર સે કિસી રાઇઝિંગ ટેન્ડન્સી, લેકિન આમતૌર પે વિશેષ કોઈ બદલાવ નહીં રહેગા. લોકો અગર વસ્તુ કી વાત કરીએ તો સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ કી વજહ સે થોડી સી સ્ટ્રોંગ વિન્ડ્સ રહેગી, તો હમ જો નોર્થ ગુજરાત કોસ્ટ મે વેસ્ટર્લી વિન્ડ્સ દે રહે હૈ.
1: આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈકાલે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું. 164 રનના લક્ષ્યનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સે 1 બોલ બાકી રહેતા 6 વિકેટ 167 રન બનાવી મેચ જીતી લીધી. ગુજરાત તરફથી સૌથી વધુ 57 રન સાઈ સુદર્શને બનાવ્યા. બીજી મેચમાં હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું. આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ સામે થશે. મેચ આજે સાંજે 7:30 વાગે શરૂ થશે. ગાંધીનગરની જીવાદોરી સમાન સંત સરોવર ડેમનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. સંત સરોવર ડેમના દરવાજા પાસે સમારકામ હાથ ધરવામાં આવ્યું. ગયા વર્ષે સંત સરોવરમાંથી લાખો લીટર પાણી તમામ 21 દરવાજા ખોલીને છોડવામાં આવ્યું હતું, જેના કારણે સિમેન્ટ બ્લોક બેસી ગયા હતા, જેને ધ્યાને રાખી ડેમની મજબૂતાઈ વધે તે માટે બ્લોક ફરી બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રથમ વખત બ્લોક બેસાડ્યા બાદ આગળના ભાગ પણ મજબૂત કરાશે અને આગળના ભાગે લોખંડની જાળીની અંદર મોટા પથ્થરો ભરીને પણ મૂકવામાં આવશે, જેનાથી સિમેન્ટ બ્લોકની મજબૂતાઈ અને ડેમ ની મજબૂતાઈમાં વધારો થશે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. ધોરણ 12ના તમામ પ્રવાહો અને ગુજકેટનું આજે પરિણામ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પહેલા ધોરણમાં પ્રવેશ માટે આજે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી કરાશે. રાજ્ય સરકારની કુંવરબાઈનું મામેરુ યોજના હેઠળ અનાથ અને જરૂરિયાતમંદ 101 દીકરીઓનો ખેડાના મહુધા ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયો. આજે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. જોડાઈએ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર સાથે. સાંભળીએ ભૂલે

0: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: इसके लिए आपको करना होगा थोड़ा सा इंतजार.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે નો શેષ ભાગ આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર બાદ.

0: समाचार करण मकवाणा वाँचे छे। मुख्य समाचार। આસામ, પશ્ચિમ બંગાળ, કેરલમ, તમિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી વિધાનસભાની ચૂંટણી અને ગુજરાત સહિત 5 રાજ્યોની પેટાચૂંટણીનું આજે પરિણામ। ભારતે લિપુ લેખ પાસ પર નેપાળના દાવાને નકારી કાઢી તેને કૈલાસ માનસરોવર યાત્રા માટે પરંપરાગત માર્ગ ગણાવ્યો। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે પ્રયાગરાજમાં સંરક્ષણ ત્રિવેણી સંગમ વિષયવસ્તુ પર પરિસંવાદનું ઉદઘાટન કરશે। અમેરિકા હોર્મુઝ સામુદ્ર ધુનીમાં ફસાયેલા જહાજોની મદદ માટે પ્રોજેક્ટ ફ્રીડમ શરૂ કરશે। અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું। સમાચાર વિગતવાર। આજે પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થશે। આસામ, પશ્ચિમ બંગાળ, કેરલમ, તમિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે। પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી અને ત્યારબાદ 8:30 વાગ્યે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની ગણતરી શરૂ થશે। બપોર સુધીમાં શરૂઆતના વલણો આવવાની અપેક્ષા છે। ચૂંટણી પંચે 4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં સરળ મતગણતરી માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે। આસામમાં 126 વિધાનસભા બેઠકો, કેરલમમાં 140, તમિલનાડુમાં 234 અને પુડુચેરીમાં 30 બેઠકો માટે અલગ અલગ તબક્કામાં મતદાન થયું હતું। પશ્ચિમ બંગાળમાં આજે 293 બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવશે, જ્યારે ફાલ્ટા વિધાનસભા બેઠક માટે 21 મેના રોજ ફેરમતદાન થશે અને 24 મેના રોજ મતગણતરી થશે। સાંભળીએ એક અહેવાલ।
1: कुछ घंटों में पश्चिम बंगाल की राजनीतिक किस्मत तय होगी। 2026 पश्चिम बंगाल विधानसभा चुनाव के मतगणना सुबह 8 बजे राज्य भर में कड़ी सुरक्षा के बीच शुरू हुई। 293 निर्वाचन क्षेत्रों के परिणाम दिन भर आने की उम्मीद है, जबकि फलता निर्वाचन क्षेत्र में इस महीने बाद में पुनः मतदान होगा। राज्य भर की 77 मतगणना केंद्रों पर सुरक्षा कड़ी कर दी गई है। स्ट्रांग रूम और मतगणना हॉल में सीसीटीवी निगरानी और बहुस्तरीय सुरक्षा व्यवस्था की गई है। चुनाव अभियान और रिकॉर्ड मतदाता भागीदारी के बाद अब सबकी निगाहें आज के फैसले पर है। संदीप अंदाज गुप्ता, आकाशवाणी न्यूज, कोलकाता।
0: ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ અને ત્રિપુરાની 7 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે આજે સવારે 8 વાગે મતગણતરી હાથ ધરાશે, જેમાં ગુજરાતની ઉમરેઠ, કર્ણાટકની બાગલકોટ અને દાવણગેરે દક્ષિણ, મહારાષ્ટ્રની રાહુરી અને બારામતી, નાગાલેન્ડની કોરીડાંગ અને ત્રિપુરાની ધર્મનગર બેઠકનો સમાવેશ થાય છે। ચૂંટણી પંચે આ રાજ્યોમાં મતગણતરીને લઈને વિશેષ વ્યવસ્થાઓ કરી છે। ગુજરાતના આણંદની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં 6 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે, જેમાં ભાજપના હર્ષદ પરમાર અને કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધો મુકાબલો છે। 23 એપ્રિલે આ બેઠક પર 59.04% મતદાન થયું। આ બેઠક પર ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન થતાં પેટાચૂંટણી યોજવામાં આવી હતી। ભારતે લિપુ લેખ પાસ પર નેપાળના દાવાને નકારી કાઢી તેને 1954થી કૈલાસ માનસરોવર યાત્રા માટે મહત્વપૂર્ણ અને પરંપરાગત માર્ગ ગણાવ્યો। વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કૈલાસ માનસરોવર યાત્રા અંગે નેપાળના વિદેશ મંત્રાલયની ટિપ્પણીઓ અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં આ વાત કહી। નેપાળના પ્રાદેશિક દાવાઓ અંગે તેમણે જણાવ્યું કે આ દાવાઓ ન તો વાજબી છે અને ન તો ઐતિહાસિક તથ્યો અને પુરાવા પર આધારિત છે। વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારત દ્વિપક્ષીય સંબંધોના તમામ મુદ્દે નેપાળ સાથે વાતચીત માટે તૈયાર છે। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં સંરક્ષણ ત્રિવેણી સંગમ વિષય વસ્તુ પર આધારિત ટેકનોલોજી પરિસંવાદનું ઉદઘાટન કરશે। સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ પરિસંવાદ ઓપરેશનલ પડકારોનો સામનો કરવા, અત્યાધુનિક સ્વદેશી ટેકનોલોજીઓનું પ્રદર્શન અને સંકલન કરવા એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડશે। મંત્રાલયે જણાવ્યું કે દેશભરના MSME, ખાનગી સંરક્ષણ ટેકનોલોજી કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ અને સૈન્ય કર્મચારીઓ સહિત વિવિધ સહભાગીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત અને જમૈકા વચ્ચેના સંબંધો સાતત્ય અને પરિવર્તન દ્વારા વર્ગીકૃત થયેલ છે। જમૈકાના એક ખાનગી અખબાર સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું, બંને દેશોએ એક ઊંડી અને વધુ સ્થિતિસ્થાપક ભાગીદારી માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ। તેમણે કહ્યું કે જમૈકા સાથે 180 વર્ષથી સંબંધ ધરાવતો ભારતીય સમુદાય દ્વિપક્ષીય સંબંધોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તેમણે ગઈકાલે જમૈકામાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી। સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું કે જમૈકાના પ્રધાનમંત્રીએ ભારતીય સમુદાયના યોગદાન વિશે વાત કરી, બંને નેતાઓએ ચાલી રહેલા વિકાસના વિવિધ મુદ્દે ચર્ચા કરી। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી

0: वेबसाइट newsoneair.gov.in/gu અને મારા એક્સ હેન્ડલ air_abadને ફોલો કરશો. ભારતીય અવકાશ સ્ટાર્ટઅપ ગેલેક્સ આઈએ અમેરિકાના કેલિફોર્નિયાથી સ્પેસ એક્સના ફાલ્કન 9 રોકેટ પર વિશ્વના પ્રથમ ઓપ્ટો SAR ઉપગ્રહ મિશન દ્રષ્ટિ સફળતાપૂર્વક લોન્ચ કર્યું. 190 કિલોગ્રામ વજન ધરાવતું મિશન દ્રષ્ટિ એ ખાનગી ભારતીય કંપની દ્વારા બનાવવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ છે. સાંભળીએ એક અહેવાલ.
1: IIT મદ્રાસ સે શિક્ષા પ્રાપ્ત કરને કે બાદ 5 વિદ્યાર્થીઓ દ્વારા સ્થાપિત ગેલેક્સ આઈ ને આજ મિશન દ્રષ્ટિ કે દ્વારા વિશ્વ કા ધ્યાન આકર્ષિત કિયા હૈ. સુયશ સિંઘ, ડેનિલ ચાવડા, કિશન ઠક્કર ઓર અન્ય યુવાઓ દ્વારા બેંગલુરુ મે 2021 મે આરંભ કિયે ગયે ઇસ સ્ટાર્ટઅપ ને આજ ભારત કી ક્ષમતા કા પરિચય દિયા હૈ. ઉનકે દ્વારા તૈયાર કિયે ગયે સેટેલાઇટ વિશ્વ કા એકમાત્ર એસા યાન હૈ જિસમે સિન્થેટિક એપર્ચર રેડાર ઓર ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ઇમેજરી સેન્સર કા મિલા જુલા ઉપકરણ ડાલા ગયા હૈ. સુધીન્દ્ર, આકાશવાણી સમાચાર, બેંગલુરુ.
0: અમેરિકા હોર્મુઝ સમુદ્ર ધુનીમાં ફસાયેલા જહાજોની મદદ માટે પ્રોજેક્ટ ફ્રીડમ શરૂ કરશે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ પ્રયાસ સેંકડો જહાજો અને લગભગ 20,000 નાવિકોને મદદ કરશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું, અમેરિકા ઈરાન યુદ્ધથી પ્રભાવિત તટસ્થ દેશોના જહાજોને પ્રતિબંધિત જળમાર્ગોમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢશે. પશ્ચિમ એશિયામાં યુદ્ધ વિરામનું દબાણ હોવા છતાં અમેરિકા ઈરાનના પ્રસ્તાવિત રોડમેપના મુખ્ય મુદ્દાને પાછળ ધકેલી રહ્યું છે. આનાથી બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ અંગે નક્કર સમજૂતી થઈ શકી નથી. ઈરાનના સરકારના પ્રવક્તા ઇસ્માઇલ બાગેએ જણાવ્યું કે અમેરિકા સામે યુદ્ધ સમાપ્ત કરવા ઈરાને 14 મુદ્દાની યોજના રજૂ કરી છે, જે હાલમાં સમીક્ષા હેઠળ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલી મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આ પ્રસ્તાવની તપાસ કરવામાં આવી રહી છે અને તે સ્વીકાર્ય નથી ગણાતું. એટલાન્ટિક મહાસાગરમાં એક ક્રૂઝ જહાજ પર શંકાસ્પદ હન્ટા વાયરસ ફાટી નીકળ્યા બાદ 3 મોત થયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO જણાવ્યું કે હન્ટા વાયરસના 1 કેસની પુષ્ટિ થઈ છે, જ્યારે 5 શંકાસ્પદ કેસની તપાસ ચાલી રહી છે. ડચ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પુષ્ટિ કરી કે 2 ડચ મુસાફરોના મોત થયા છે. આ વાયરસ ચેપગ્રસ્ત ઉંદરો દ્વારા ફેલાય છે. IPL ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈકાલે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું. 164 રનના લક્ષ્યનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સે 1 બોલ બાકી રહેતા 6 વિકેટે 167 રન બનાવી મેચ જીતી લીધી. ગુજરાત તરફથી સૌથી વધુ 57 રન સાઈ સુદર્શને બનાવ્યા. બીજી મેચમાં હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું. આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો મુંબઈના વાનખેડ સ્ટેડિયમ ખાતે લખનઉ સુપર જાયન્ટ્સ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં કરા સાથે વાવાઝોડાની આગાહી કરી છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિંધી ઉંઢાળ.
2: સંદેશ પ્રથમ પાને લખે છે, બંગાળમાં ભાજપનું પલડું ભારે, આજે પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોના પરિણામ, નબળા ચોમાસા અને આકરી ગરમીથી કૃષિ ક્ષેત્રે સંકટ વધવાની આશંકા. ગુજરાત સમાચાર લખે છે, નીટનું પેપર એકંદરે સરળ, આ વર્ષે મેડિકલ પ્રવેશમાં કાઢો ઊંચો જશે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, બંગાળમાં મૌન અને તમિલનાડુમાં વિજયનું રહસ્ય ખુલશે. ફૂલછાબ લખે છે, યુદ્ધથી વૈશ્વિક મંદીનો ખતરો. સ્થાનિક સમાચાર પર નજર કરીએ તો સોમનાથ કોરિડોર માટે 250 મિલકતના સંપાદન બાદ ડિમોલિશન કામગીરી શરૂ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આસામ, પશ્ચિમ બંગાળ, કેરલમ, તમિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી વિધાનસભાની ચૂંટણી અને ગુજરાત સહિત 5 રાજ્યોની પેટાચૂંટણીનું આજે પરિણામ. ભારતે લિપુલેખ પાસ પર નેપાળના દાવાને નકારી કાઢી અને કૈલાસ માનસરોવર યાત્રા માટે પરંપરાગત માર્ગ ગણાવ્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે પ્રયાગરાજમાં સંરક્ષણ ત્રિવેણી સંગમ વિષય વસ્તુ પર પરિસંવાદનું ઉદઘાટન કરશે. અમેરિકા હોર્મુઝ સમુદ્ર ધુનીમાં ફસાયેલા જહાજોની મદદ માટે પ્રોજેક્ટ ફ્રીડમ શરૂ કરશે. અને IPL ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સાંભળીએ ઝરોખા. ઝરોખા અંતર્ગત આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. બરાબર 8:35 વિવિધ ભારતી મુંબઈનું પ્રસારણ ચિત્રલોક. 9 પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. 9:05 ચિત્રલોક કાર્યક્રમનો શેષ ભાગ.

9:30 આજ કે ફનકાર ગુજરાતી ગીતો આપ માણી શકશો 10:02. કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ લઈને હાજર થઈશું 10:30. 11:02 થીમ આધારિત ફિલ્મ સંગીતનો કાર્યક્રમ દિલસે. જૂના દિલસે કાર્યક્રમ આપ માણી શકશો 11:02. 11:30 જૂના હિન્દી ફિલ્મી ગીતો લઈને હાજર થઈશું કાર્યક્રમ તરન્નુમમાં.

બપોરે 12:05 યાદો કી મહેફિલ, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, બપોરે 1 કલાકે સુરીલા સફર, બપોરે 2 કલાકે ત્રિવેણી કાર્યક્રમનું પુનઃ પ્રસારણ, ગુજરાતી ગીતો 2:35, વિવિધ ભારતી મુંબઈની પ્રસ્તુતિ સખી સહેલી 3 કલાકે, 4 વાગે કાર્યક્રમ પિટારા ઉજાલે ઉનકી યાદોં કે

સાંજે 5 વાગે કાર્યક્રમ સરગમ હિન્દી ફિલ્મ સંગીત આપ માણી શકશો. 5:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ, હિન્દી રેટ્રો ગીત આપ માણી શકશો સુરીલા સફરમાં 6:00. 7:00 કાર્યક્રમ જયમાલા,

રાત્રે 8 વાગે કાર્યક્રમ હવા મહલ, 8 વાગે 15 મિનિટે કાર્યક્રમોની વિગતો ઝરોખામાં સાંભળશો, ત્યારબાદ નવા ફિલ્મી ગીતો ચિત્રલોકથી. રાત્રે 9 વાગે કાર્યક્રમ આપકે લીએ ફિલ્મ સંગીત 9 વાગે 30 મિનિટે, છાયા ગીત રાત્રે 10 વાગે, 10 વાગે 30 મિનિટે ઢલતી જાહેરાત. આ હતી વિગતો આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. જોડાઈએ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર સાથે.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
1: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
2: નમસ્તે, અનુરૂપ વિવાહ સંસ્થા દ્વારા પ્રસ્તુત શોધ અનુરૂપ જોડેદારની આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો એપિસોડ ખાસ છે, કારણ કે વિશ્વાસ, પરંપરા અને સમય સાથે બદલાતા પ્રવાસનો સુંદર સંગમ એવા અનુરૂપ વિવાહ સંસ્થા એ આ વર્ષે 51 વર્ષ પૂર્ણ કર્યા છે. આજે અનુરૂપના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર ગૌરી કાનેટકર આ પ્રવાસ વિશે વાત કરવા માટે આપણી સાથે છે. ગૌરીબેન, નમસ્તે.
3: નમસ્તે, કેમ છો ગુજરાત?
2: આજે અનુરૂપ આટલા મોટા સ્વરૂપમાં આપણી સમક્ષ છે, પણ આ પ્રવાસની શરૂઆત જ્યાંથી થઈ તે યાદો તરફ પાછા વળી

0: એને જુઓ છો તો ખરેખર શું ચિત્ર ઊભું થાય છે?
1: સાચું કહું તો મને ખૂબ સંતોષ થાય છે. 1975માં મારા સાસુજી અંજલિબેન કાનેટકરે અનુરૂપ સ્થાપિત કર્યું. તે વખતે પાત્રોની માહિતી એક ચોપડીમાં લખવામાં આવતી હતી અને એના દ્વારે અનેક કુટુંબોના સપના સાકાર થયા હતા. આશરે 26 વર્ષ પહેલેમાં આ જવાબદારી લીધી અને કાર્યને એક નવી દિશા આપવાનો પ્રવાસ કર્યો. ત્યાર પછી અમારી આગામી પેઢી પણ આ પ્રવાસમાં જોડાઈ. 2001માં મારા જ્યેષ્ઠ પુત્ર અમેયને અનુરૂપની પહેલી વેબસાઇટ શરૂ કરી. તે વખતે એ ખૂબ જ મૂળભૂત સ્વરૂપમાં હતી, પરંતુ આજે તે વ્યાપક અને અપડેટેડ સ્વરૂપમાં અનેક સભ્યોને જોડી રહી છે. 2004માં સાંગલીમાં પહેલી શાખા શરૂ થઈ. આજે મહારાષ્ટ્ર અને બીજા રાજ્યો માં લગભગ 14 ઓફિસ કાર્યરત છે. 2014માં મારો નાનો પુત્ર તન્મય ફૂલ ટાઈમ અનુરૂપમાં જોડાયો અને નવી પહેલોને વેગ મળ્યો. 2015માં મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવાના આવી. આજે તેના અપડેટેડ સ્વરૂપનો ઉપયોગ હજારો સભ્યો કરી રહ્યા છે.
0: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રીવાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવવાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-26-77-991 આ નંબર પર, 1800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com. આજના બદલાતા સમયમાં લગ્ન કરવા જેટલું મહત્વપૂર્ણ છે, એટલું જ મહત્વપૂર્ણ છે લગ્ન ટકી રહેવા અને ખેલવા. અનુરૂપ આ સફરને કેવી રીતે ટેકો આપે છે?
1: અમારો સૂત્ર છે કે અનુરૂપ લગ્નને રૂપ આપે અને તે ટકી રહે અને ખીલે. તેથી જ અમે ફક્ત પાત્રોની સૂચિ આપવાનું કાર્ય નથી કરતા. લાઈફ પાર્ટનર શોધવાની સફરને સરળ બનવાના માટે અમે વ્યક્તિગત માર્ગદર્શન તથા કાઉન્સેલિંગ આપીએ છીએ અને વિવિધ ઇવેન્ટ્સ અને રૂબરૂ વાત મેચમેકિંગના કાર્યક્રમો ગોઠવીએ છીએ. અમે દર વર્ષે ભારત અને વિદેશમાં લગભગ 100 કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. 2014થી અમે USA, ઓસ્ટ્રેલિયા, કેનેડા, UK, જર્મની અને ન્યુઝીલેન્ડ જેવા દેશો મેં રૂબરૂ આ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છીએ. ટૂંકમાં વિશ્વના જે ખૂણામાં લોકો લગ્ન કરવા માંગે છે ત્યાં અનુરૂપ પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
0: ગૌરીબેન, અને તાજેતરમાં અનુરૂપે નવા સમુદાયો સુધી પણ તેની સેવાઓ વિસ્તારવાનો નિર્ણય લીધો?
1: હા, કોવિડ પછી એવો વિચાર આવ્યો કે અમે આટલા વર્ષોથી મરાઠી સમુદાયને જે સેવા આપી રહ્યા છીએ તે અન્ય સમુદાયોને પણ આપવી જોઈએ. મરાઠી ગુજરાત સંબંધોની નિકટતાને ધ્યાનમાં રાખીને 2023માં ગુજરાતી શાખા શરૂ કરવાના આવી. આ નવા પ્રવાસને પણ ખૂબ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતીઓ અમારા વિદેશમાંના ઇવેન્ટ્સમાં પણ ભાગ લે છે. વડોદરા, અમદાવાદની ઓફિસ પછી અમે ટૂંક સમયમાં સુરત અને રાજકોટમાં પણ શાખાઓ ખોલીશું.
0: ગૌરીબેન, આ આખી સફર પર પાછા વળીને જોતા તમને સૌથી વધુ સંતોષ શાનો લાગે છે?
1: અમારા માટે સૌથી મોટો આનંદ સ્થાયી સંબંધો છે. દર વર્ષે આશરે 7,000 લગ્નો અનુરૂપ દ્વારા ગોઠવાય છે. આ જ અમારા કામ માટે સાચી પ્રેરણા છે.
0: ગૌરીબેન, ખરેખર 51 વર્ષની આ યાત્રા એટલે વિશ્વાસનો સંગ્રહ અને સુંદર સંબંધોની નિર્માણ. અનુરૂપ વિવાહ સંસ્થાને તેના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ.
1: ધન્યવાદ.
0: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રીવાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવવાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-26-77-991 આ નંબર પર, 1800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
2: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
3: પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા આપ સાંભળી રહ્યા હતા. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. જોડાઈએ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર સાથે, સાંભળીએ ચિત્રલોક કાર્યક્રમનો શેષ ભાગ.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 10 વાગે અત્યાર સુધીના મુખ્ય સમાચાર આપ સાંભળશો.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. આસામ, પશ્ચિમ બંગાળ, કેરલમ, તમિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી વિધાનસભાની ચૂંટણી અને ગુજરાતની ઉમરેઠ સહિત 5 રાજ્યોની 7 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે મતગણતરી શરૂ. પ્રારંભિક વલણોમાં પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ 37, જ્યારે ભાજપ 73 બેઠક પર આગળ. તમિલનાડુમાં ડીએમકે અને તેના સાથી પક્ષો 20, એનડીએ 32 અને ટીવીકેની 28 બેઠક પર સરસાઈ. અસમમાં ભાજપ 71, કોંગ્રેસ 19, જ્યારે એઆઈયુડીએફ 1 બેઠક પર આગળ. કેરળમાં એલડીએફ 32, યુડીએફ 77 અને ભાજપ 4 બેઠક પર આગળ. કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં એનડીએ 5, જ્યારે કોંગ્રેસ 2 બેઠક પર આગળ. આણંદની ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની સરસાઈ. ભારતે લિપુલેખ પાસ પર નેપાળના દાવાને નકારી કાઢી તેને કૈલાસ માનસરોવર યાત્રા માટે યાત્રાનો પરંપરાગત માર્ગ ગણાવ્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે પ્રયાગરાજમાં સંરક્ષણ ત્રિવેણી સંગમ વિષય વસ્તુ પર પરિસંવાદનું ઉદ્ઘાટન કરશે. અમેરિકા હોર્મુઝ સામુદ્ર ધુનીમાં ફસાયેલા જહાજોની મદદ માટે પ્રોજેક્ટ ફ્રીડમ શરૂ કરશે. પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામનું દબાણ હોવા છતાં અમેરિકા ઈરાનના પ્રસ્તાવિત રોડમેપના મુખ્ય મુદ્દાને પાછળ ધકેલી રહ્યું છે.

0: ધોરણ 12ના તમામ પ્રવાહો અને ગુજકેટનું આજે પરિણામ જાહેર થશે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પહેલા ધોરણમાં પ્રવેશ માટે આજે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી કરાશે. રાજ્ય સરકારની કુંવરબાઈનું મામેરી યોજના હેઠળ અનાથ અને જરૂરિયાતમંદ 101 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો. અરવલ્લી જિલ્લાની અલગ અલગ ગ્રામ પંચાયતોમાં વર્ષ 2025માં સરેરાશ વેરાની 26% વસૂલાત. ગાંધીનગરની જીવાદોરી સમાન સંત સરોવર ડેમનું સમારકામ હાથ ધરાયું. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે આપ જોડાયેલા છો. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો કાર્યક્રમમાં. આજે સાંભળીએ મનહર ઉદાસના સ્વરમાં આ ગઝલ.

0: ખુશાલીની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશાલ.
2: ગુજરાતી ગેરફિલ્મી ગીતોના કાર્યક્રમમાં આગળ સાંભળીએ સુલી કાપડિયાના સ્વરમાં આ ગીત.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આગળ સાંભળીએ મનહર ઉદાસના સ્વરમાં આ ગઝલ।

મનહર ઉદાસના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા ગઝલ. આની સાથે જ ગુજરાતી ગેર ફિલ્મો ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સવારના 10:30 થઈ છે. રજૂ કરીએ છીએ કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. કાર્યક્રમની શરૂઆત કરીએ નીરજ શ્રીધર અને કવિતા શેઠના સ્વરમાં કોકટેલ ફિલ્મના આ ગીત સાથે. સંગીત છે પ્રીતમનું, બોલ ઇરશાદ કામિલના.

0: कानूनी सहायता टेलीलॉके ऐप वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમમાં આગળ સાંભળીએ જસલીન રોયલ અને હર્ષદીપ કૌરના સ્વરમાં બાર બાર દેખો ફિલ્મનું આ ગીત. સંગીત છે જસલીન રોયલનું, બોલ આદિત્ય શર્માના.

શંકર મહાદેવન, મહાલક્ષ્મી અય્યર અને શાનના સ્વરમાં આ છે કભી અલવિદા ના કહેના ફિલ્મનું ગીત. સંગીત શંકર અહેસાન લોયનું, બોલ જાવેદ અખ્તરના.

0: શાલિની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: શંકર મહાદેવન, કવિતા કૃષ્ણમૂર્તિ અને સાથીઓના સ્વરમાં સાંભળીએ પુકાર ફિલ્મનું આ ગીત. સંગીત એ આર રહેમાનનું, શબ્દરચના મજરૂ સુલતાનપુરીની અને જાવેદ અખ્તરની.

0: પુકાર ફિલ્મના આ ગીત સાથે જ ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ સમાપ્ત થયો. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સવારના 11 થવા જઈ રહ્યા છે. થોડી ક્ષણોમાં સાંભળશો અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ 52, જ્યારે ભાજપ 92 બેઠક પર આગળ. તમિલનાડુમાં એડીએમકે અને તેના સાથી પક્ષો 66, ડીએમકે 37, જ્યારે ટીવીકે 97 બેઠક પર આગળ છે. આસામમાં ભાજપ 78, કોંગ્રેસ 24, જ્યારે એઆઈયુડીએફ 2 બેઠક પર આગળ. કેરળમાં કોંગ્રેસ 61 અને સીપીઆઈ 29 બેઠક પર આગળ છે. કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં બીજેપી 2 અને એઆઈએનઆરસી 7, જ્યારે કોંગ્રેસ 2 બેઠક પર આગળ. આણંદની ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની સરસાઈ. બિહારના રોહતાસ જિલ્લામાં આજે થયેલા એક માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત અને 7 અન્ય ઇજાગ્રસ્ત. ભારતે લિપુલેખ પાસ કરનાર પાસ પર નેપાળના દાવાને નકારી કાઢી તેને કૈલાસ માનસરોવર યાત્રા માટે પરંપરાગત માર્ગ ગણાવ્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે પ્રયાગરાજમાં સંરક્ષણ ત્રિવેણી સંગમ વિષયવસ્તુ પર પરિસંવાદનું ઉદઘાટન કરશે. જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે કહ્યું, અમેરિકા ઉત્તર એટલાન્ટિક જોડાણમાં તેનો સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર છે. વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું કે ભારત અને જમૈકા વચ્ચેના સંબંધો સાતત્ય અને પરિવર્તન દ્વારા વર્ગીકૃત થયેલ છે. રાજ્યભરનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પહેલા ધોરણમાં પ્રવેશ માટે આજે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી કરાશે. રાજ્ય સરકારની કુંવરબાઈનું મામેરુ યોજના હેઠળ અનાથ અને જરૂરિયાતમંદ 101 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો. અરવલ્લી જિલ્લાની અલગ અલગ ગ્રામ પંચાયતોમાં વર્ષ 2025માં સરેરાશ વેરાની 26% વસૂલાઈ. ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાવાઝોડા સાથે ગરા પડવાની સંભાવના વ્યક્ત કરી. અને આઈપીએલમાં આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ કાર્યક્રમ દિલસે. દિલસે કાર્યક્રમમાં થીમ આધારિત ફિલ્મી ગીતો આપ સાંભળશો. આજની થીમ છે ચુનરી દુપટ્ટા સાડી. કાર્યક્રમની શરૂઆત કરીએ અરિજિત સિંઘના સ્વરમાં ABCD ફિલ્મના આ ગીત સાથે. સંગીત સચિન જીગરનું, બોલ મયુરપુરીના.

બહારો કે સપને આ ફિલ્મનું ગીત સાંભળીએ લતા મંગેશકર, મન્ના ડે અને સાથીઓના સ્વરમાં. બોલ મજરૂ સુલતાનપુરીના.

મુજસે શાદી કરોગી આ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં. સંગીત હતું સાજિદ વાજીદનું. કાર્યક્રમમાં આગળ સાંભળીએ બીવી નંબર 1 ફિલ્મનું ગીત અભિજીતના સ્વરમાં.

બીવી નંબર વન આ ફિલ્મના ગીત સાથે જ દિલસે કાર્યક્રમ સમાપ્ત થયો. દિલસે કાર્યક્રમમાં આજે થીમ હતી ચુનરી દુપટ્ટા. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે આપ જોડાયેલા છો.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે તરન્નુમ, જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. આ કાર્યક્રમમાં સાંભળીએ શ્રી 420 ફિલ્મના ગીતને, જેને સ્વરબદ્ધ કર્યું છે લતા મંગેશકર અને મન્ના ડે. સંગીત છે શંકર જયકિશનનું, ગીતરચના શૈલેન્દ્રની.

આશા ભોસલેના સ્વરમાં સાંભળીએ ફિર વોહી દિલ લાયા હું ફિલ્મના ગીતને. સંગીત ઓપી નૈયરનું, ગીતરચના મજરૂ સુલતાનપુરીની.

લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરોમાં સાંભળીએ અજનબી ફિલ્મના ગીતને. સંગીત આર ડી બર્મનનું, ગીતરચના આનંદ બક્ષીની.

મોહમ્મદ રફી અને લતા મંગેશકરના યુગલસ્વરોમાં સાંભળીએ શાગિર્દ ફિલ્મના ગીતને. સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું, ગીત રચના છે મજરૂ સુલતાનપુરીની.

શ્રોતા મિત્રો, આપ છો દેશની સુરીલી ધડકન વિવિધ ભારતીને સંગ 96.7 FM પર અને માણી રહ્યા છો જૂના હિન્દી ફિલ્મી ગીતોના કાર્યક્રમ તરન્નુમને. આ કાર્યક્રમમાં સાંભળીએ શબ્બીર કુમારના સ્વરને ફિલ્મ બેતાબ, સંગીત આર ડી બર્મનનું, ગીતરચના આનંદ બક્ષીની.

મોહમ્મદ રફીના સ્વરમાં સાંભળીએ કોહિનૂર ફિલ્મના ગીતને. સ્વર છે મોહમ્મદ રફી અને લતા મંગેશકરનો, ગીત રચના શકીલ બદાયુનીની.

0: આ ગીત સાથે જ આજનો આ કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી. અત્યારે બપોરના 12 થવા આવ્યા છે. 12 વાગે સાંભળીશું ન્યૂઝ હેડલાઇન્સ.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ 81, જ્યારે ભાજપ 167 બેઠક પર આગળ. તમિલનાડુમાં ડીએમકે 41, એડીએમકે 63, જ્યારે ટીવીકે 108 બેઠક પર આગળ. આસામમાં કોંગ્રેસ 24, જ્યારે ભાજપ 80 બેઠક પર આગળ. કેરળમાં સીપીઆઈએમ 30, જ્યારે કોંગ્રેસ 56 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં બીજેપી 2, ડીએમકે 2 અને કોંગ્રેસ 9 બેઠક પર આગળ. ભાજપના પ્રવક્તા શહેજાદ પુનાવાલાએ કહ્યું છે કે ભાજપ પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે આ શરૂઆતના વલણો છે, ટૂંક સમયમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આણંદની ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર 15મા રાઉન્ડના અંતે 20,000 મતથી આગળ. પ્રધાનમંત્રીએ કૌશલ્ય, સખત મહેનત, શિક્ષણ અને વિનમ્ર વાણીના ગુણોને ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું. પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. એટલાન્ટિક મહાસાગરમાં એક ક્રૂઝ જહાજ પર શંકાસ્પદ હેન્ટાવાયરસ ફાટી નીકળ્યા બાદ 3ના મોત. ગુજરાત બોર્ડ ધોરણ 12નું સામાન્ય પ્રવાહમાં 92.71% અને વિજ્ઞાન પ્રવાહમાં 84.33% પરિણામ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પહેલા ધોરણમાં પ્રવેશ માટે આજે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી કરાશે. અરવલ્લી જિલ્લાની અલગ અલગ ગ્રામ પંચાયતોમાં વર્ષ 2025માં સરેરાશ વેરાની 26% વસૂલાઈ. ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં વાવાઝોડા સાથે કરા પડવાની સંભાવના વ્યક્ત કરી હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. આઈપીએલમાં આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ વિવરણ, અમારા આજે હવે પછીથી પ્રસારિત થનારા કાર્યક્રમોનું. હમણાં 12:05 આપ સાંભળી શકશો મુંબઈથી પ્રસારિત યાદો કી મહેફિલ. 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. 1 વાગે આપ

સાંભળી શકશો કાર્યક્રમ સુરીલા સફર, જેનું પ્રસારણ કરવામાં આવશે મુંબઈ કેન્દ્ર પરથી. 2 વાગ્યાનો સમય રહેશે ત્રિવેણી કાર્યક્રમનો. ગુજરાતી ગીત જેમાં આપ માણી શકશો સુગમ સંગીત 2:35, 3 વાગે સખી સહેલી, 4 વાગે પિટારા ઉજાલે ઉનકી યાદો કે.

સાંજે 5 વાગે કાર્યક્રમ સરગમ, 5:30 સુરીલી સાંજ, 6 વાગે સુરીલા સફર, 7 વાગે જય માલા.

8 વાગે હવા મહલ, 8:15 આપ સાંભળી શકશો ચિત્રલોક નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. આપકે લીએ આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે મુંબઈ કેન્દ્ર પરથી 9 વાગે. 9:30 ફિલ્મ સંગીત, 10 વાગે છાયા ગીત, રાત્રે 10:30 ઢલતી જાય રાત.

આ હતી રૂપરેખા અમારા આજે હવે પછીથી પ્રસારિત થનારા કાર્યક્રમોની. 12:05 આપ સાંભળી શકશો કાર્યક્રમ યાદો કી મહેફિલ.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો.

ફોન નંબર 0792-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-232-5490.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. અત્યારે 12:30 આપ સાંભળી શકશો સહિયર, મહિલાઓ માટેનો કાર્યક્રમ. કોમ્પિયર અલ્પાશા અને લિપિ ત્રિવેદી.

0: બોલી એટલે દરેક પ્રદેશની પોતાની ઓળખ, અને લહેકો એટલે દરેક પ્રદેશની પોતાની છટા. બહેનો બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને વાલા સૌ શ્રોતા મિત્રો, સહિયર કાર્યક્રમમાં આપનું સ્વાગત કરે છે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ. શ્રોતા મિત્રો, આપણા સહિયરના મંચ પર આપણે અગાઉ હોરઠનો મીઠો લહેકો અને મેહોણાનો અનોખો અંદાજ માણ્યો હતો,
1: અને આજે એ જ શ્રેણીને આગળ વધારતા ચાલો ફરી એક નવી બોલીની મીઠાશ તરફ જઈએ. ગુજરાતની વિવિધ બોલીઓમાં કચ્છી બોલીનો એક અનોખો જ લહેકો છે. એમાં શબ્દો થોડા અલગ, પણ લાગણી ખૂબ જ નજીક લાગે.
0: કચ્છી લહેકામાં એક લય છે, જાણે દરેક વાક્યમાં સંગીત, બોલવામાં એક મીઠાશ અને એક અલગ જ પોતાનાપણું. જનરલી શ્રોતા મિત્રો, આપણે કચ્છ વિશે વિચારીએ ને એટલે યાદ આવે રણની સફેદ ચાદર, લોકકળા, બાંધણી અને કળા,
1: અને આ ઉપરાંત એની ભાષા. તો ચાલો થોડું માણીએ આ ભાષાને, કરીએ ગુજરાતીથી કચ્છી બોલીનું રૂપાંતર. અને આપણા ઘણા શ્રોતા મિત્રો કચ્છી છે, એટલે જો કદાચ અમારાથી કંઈ ભૂલ થઈ જાય તો માફ કરજો, ને ના થાય તો મજા માણજો. તો કરીએ શરૂ. કેમ છો લિપિ? કી આઈ લિપિ?
0: હું એકદમ બરાબર છું માં, બિલકુલ ઠીક આયા.
1: ચાલો બહાર જઈએ. હલ બહાર હલું.
0: ના ના, અહીં જ બેસીએ ને. ના હિતે વેઉતા.
1: ગોગી છે ચરી અહીં.
0: અક્કલ જ નથી.

0: મિટતો જ ના.
1: સારું ચલો દોસ્ત બની જઈએ. હલ ઠીક આ અસા દોસ્તા થી વનો.
0: હા એ તો આપણે છીએ જ ને. હા હું તો અસા પહેડું સા આયું.
1: તમારી તો એક બે ને ત્રણ. તું જીત હિક બતે. અને હા આના ઉપરથી મને કચ્છી આંકડા યાદ આવ્યા, તો ચાલો એ પણ જાણી લઈએ કે આંકડાઓને કચ્છીમાં શું કહેવાય છે. જેમ કે એક તો હિકડો,
0: બે એટલે બ,
1: ત્રણ તો ત્રે,
0: પાંચ એટલે પંજ,
1: સાત એને કહેવાય સત,
0: આઠ આઠને કહેવાય અઠ,
1: નવ નો,
0: દસ એટલે દો,
1: અને વીસ એટલે વી.
2: આવજો આચી જા.
0: જોયું ને શબ્દો બદલાયા શ્રોતા મિત્રો, પણ ભાવ એનો એ જ. મીઠી છે આ ભાષા, આ લેકો ખૂબ મસ્ત છે. અને એના લોકોની વાત કરીએ તો એમની સાદગી અને મહેમાન નવાજી એ કચ્છની સાચી ઓળખ છે. આવો ને ઘેર આવજો. હા આ આવકાર દરેકના હૈયામાં વસેલો છે.
1: અને કચ્છી ભોજન, આ હા હા હા એની તો શું વાત કરવી. સ્વાદિષ્ટ બાજરીનો રોટલો, કચ્છી કડક રોટલી, ખાટી મીઠી કઢી અને સાથે લસણની ચટણી, અને સાથે માખણ અને છાશ, સ્વાદ અને તંદુરસ્તી બંને, અને દાબેલી, આ હા હા હા હા હા, દાબેલીનું નામ સાંભળીને તો અત્યારે પણ મોઢામાં પાણી આવી જાય છે, જે આખા ગુજરાતમાં પ્રસિદ્ધ છે. ખાલી ગુજરાત કેમ, દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે અને એનું મૂળ કચ્છમાં જ છે.
0: અને ખાણીપીણી પછી જો ત્યાંની પરંપરાગત કળા વિશે વાત કરીએ તો કચ્છ લીપણકામ માટે પણ પ્રખ્યાત છે. આ કચ્છની એક પરંપરાગત માટીકામ અને અરીસાની કળા છે, જેમાં માટી અને અરીસાનો ઉપયોગ કરીને દિવાલો પર સુંદર ચિત્રો બનાવવામાં આવે છે.
1: એવી જ રીતે કચ્છી ભરતકામ પણ વખણાય છે. આ કચ્છની ખૂબ જ રંગીન અને જટિલ હાથ વડે કરવામાં આવતા ભરતકામની કળા છે, જેમાં કાપડ ઉપર અરીસાના કામ સાથે વિવિધ ટાંકાઓનો ઉપયોગ કરવામાં આવે છે.
0: હવે વાત કરીએ રોગન પેઇન્ટિંગની, તો આ કળામાં એરંડિયાના તેલમાંથી બનાવેલા રંગોનો ઉપયોગ કરીને કાપડ પર પેઇન્ટિંગ કરવામાં આવે છે. આ ખાસ કરીને ત્યાંના નિરોણા ગામની કળા છે. અને આ પેઇન્ટિંગ એકવાર આપ જુઓ ને તો સાચે પ્રેમમાં પડી જાઓ.
1: અને કચ્છની વિશેષ કળાઓ વિશે વાત કરતા હોઈએ તો આખાય વિશ્વમાં પ્રખ્યાત એવી અજરખ પ્રિન્ટને તો કેમ ભૂલાય. અજરખ એ કુદરતી રંગોનો ઉપયોગ કરીને કાપડ ઉપર કરવામાં આવતી બ્લોક પ્રિન્ટિંગની એક પ્રાચીન કળા છે.
0: અને બનીઠની, આ પણ કચ્છની એક પ્રખ્યાત ભરતકામની કળા છે, જે પોતાની અલગ જ ઓળખ ધરાવે છે.
1: આટલી બધી વાતો લિપિ કચ્છ વિશે થઈ ગઈ, તો ચાલો શ્રોતા મિત્રોને એક કચ્છી ગીત પણ સંભળાવીએ. કનુ દેવીદાન બારોટના સ્વરમાં ચાલો સાંભળીએ આ ગીત.

0: વાહ, તો શ્રોતા મિત્રો, બોલી વાતચીત માટે હોય છે, સાથે સાથે એ આપણી ઓળખ પણ છે જ. કચ્છી બોલી એ કચ્છની આત્મા છે, આપણે એને જીવંત રાખવી છે, બોલીને, સાંભળીને અને આગળની પેઢી સુધી પહોંચાડીને. અને આ કચ્છી બોલી લાગણીઓને ખૂબ સુંદર રીતે વ્યક્ત કરે છે.
1: તો આવો આપણી દરેક બોલી પર ગર્વ કરીએ અને એને પ્રેમથી જીવીએ.
2: અને આપણે આજે વાત કરી કચ્છી ભાષાની, ત્યાંના વારસા વિશેની. આવો જ એક ગૌરવશાળી વારસો છે આકાશવાણીનો. આકાશવાણી એની 90 વર્ષની પ્રસારણ યાત્રા ઉત્સાહભેર ઉજવી રહ્યું છે. અને આકાશવાણીની આ 90 વર્ષની પ્રસારણ યાત્રામાં શ્રોતા મિત્રોનો સહયોગ મહત્વનો રહ્યો છે. અને એના કારણે જ આકાશવાણી રેડિયોનું વિશેષ અસ્તિત્વ છે. આવા જ મહત્વના શ્રોતા મિત્ર અમદાવાદ આકાશવાણી માટે કિરીટભાઈ સોલંકી છે, આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત. આવો કિરીટભાઈની વાત સાંભળીએ.
3: નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી હું કિરીટ સોલંકી અને મારી સાથે મારા સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. આવું તમે ઘણીવાર ફોન ઇન કાર્યક્રમમાં સાંભળેલું હશે, કારણ કે આ મારી એક સ્ટાઇલ છે. જ્યારે હું ફોન ઇન કાર્યક્રમમાં આ રીતે વાત કરું છું ત્યારે મારા પત્નીનું હું આ રીતે જ ઇન્ટ્રોડક્શન આપું છું. અને આ એક મારી શૈલી જ છે. અને આજે આકાશવાણીના આ પ્રસારણને 90 વર્ષ થયા છે, તો આપણે ખરેખર ખૂબ જ આનંદ થાય છે કે એક 90 વર્ષ સુધી આ આકાશવાણીનું પ્રસારણ અવિરતપણે ચાલી રહ્યું છે. અને જ્યારે રેડિયોની શરૂઆત થઈ ત્યારે રેડિયોના જે સેટ છે એ વાલવાળા રેડિયો હતા, લાકડાની બોડીવાળા હતા, અને વગર સ્ટીરિયોએ એનો અવાજ સ્ટીરિયો સાઉન્ડ જેવો આવતો હતો. અને ત્યારે આપણે રેડિયોનું પણ લાયસન્સ હતું, અને દુકાનમાં રેડિયો વગાડવો અને ઘરે રેડિયો વગાડવો બંનેની અલગ અલગ ચાર્જ ભરવાનું થતું. પોસ્ટ ઓફિસમાં એ રેડિયોનું લાયસન્સ ભરવા જવું પડતું. મેં પોતે પણ આ રેડિયોનો ચાર્જ લાયસન્સ રિન્યૂ કરાવેલા છે, અને હજી પણ મને એ પાસબુકનું મુખપૃષ્ઠ જે બ્લુ કલરનું અને એનામાં એક થાંભલો હોય અને ગોળ ગોળ ચક્કર 5-6 હોય એવી રીતનું એનું મુખપૃષ્ઠ બનાવેલું હતું, હજી પણ મને એ ભૂલાતું નથી જ્યારે એ આ મારી રેડિયોની શરૂઆત હતી. અને રેડિયોએ ખરેખર આખો 90 વર્ષમાં ઘણું બધું જોયું છે, અને શ્રોતાઓએ પણ ઘણું ઘણું એમાં શીખ્યા છે, જોયું છે. તો અત્યારે રેડિયોની કન્ડિશન જોયું તો ત્યાર પછી જ્યારે ટ્રાન્ઝિસ્ટર રેડિયો આવ્યા, વાલવાળા હતા, ત્યાર પછી હવે અત્યારે મોબાઈલ એપ્લિકેશન ઉપર આપણે રેડિયો સાંભળી શકીએ છીએ, અને દેશ વિદેશમાં પણ આજે હજારો લાખો લોકો સુધી આપણું આ પ્રસારણ પહોંચી રહ્યું છે. તો આ ખરેખર એક ટેકનોલોજીની એક મહાનતા છે, ટેકનોલોજીનો વિજય છે, જેને કારણે આપણે અત્યારે

હજી સુધી પણ રેડિયોથી દૂર નથી રહ્યા. રેડિયો આપણા અત્યારે આપણા ખિસ્સામાં રેડિયો છે એમ કહેવું હોય તો કંઈ ખોટું નથી. અને આખા ગુજરાત તેમજ ભારતભરની કોઈ પણ માહિતી જે છે અને આપણે આ રેડિયો ઉપરથી સાંભળી શકીએ છીએ. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના જોવાલાયક સ્થળો છે એના વિશે આપણે રેડિયો ઉપર માહિતી આવે છે. આપણી આપણી અહીંયાની જે ખાણીપીણીની જે ચીજો છે એની રેસીપી આવે છે, જેથી કરીને આપણે કયા વિસ્તારમાં ખાણીપીણી કઈ રીતની છે, કયા વિસ્તારમાં આપણે શું શું જોવાલાયક સ્થળો છે એ બધી માહિતી આપણે રેડિયો પૂરી પાડે છે. તો રેડિયો ખરેખર એક સારું માધ્યમ છે. અને જ્યારે અતિવૃષ્ટિ કે થાય છે, પછી આપણે ભૂકંપ જેવું કાંઈ હોય, કારણ કે જ્યારે કચ્છનો જ્યારે આજથી 25-26 વર્ષ પહેલાં જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે રેડિયોએ સારા સમાચાર સાચા સમાચાર આપી અને 24 કલાક રેડિયોનું પ્રસારણ ચાલુ રાખીને લોકોને માહિતગાર કર્યા છે, કે જેથી કરીને કોઈ અફવાનો કે એવો કોઈ ચાન્સ ન રહે અને લોકોને સાચી માહિતી મળી શકે. તો સમાચારનું એકમાત્ર માધ્યમ જે છે એ રેડિયો છે. આજે ફેસબુકનો જમાનો છે તો એમાં પણ આપણે ઘણા સમાચારો મળે છે, પણ એના ઉપર આપણે એટલો વિશ્વાસ ન કરી શકીએ. કારણ રેડિયો ઉપર આપણે રેડિયોના સમાચાર ઉપર છે ને આપણે વિશ્વાસ કરી શકીએ છીએ. અને ઘડિયાળનો જે સમય જે છે તો એ પણ વિચારવા જાય તો અમુક લોકો રેડિયો ટાઈમ ઘડિયાળ મેળવે છે. અવારનવાર રેડિયો ઉપર ટાઈમ પણ બોલવામાં આવે છે કે અત્યારે 1:04 થઈ છે કે એવી રીતે. તો જે લોકો જે છે એ પણ જ્યારે ઘડિયાળ મેળવે છે ને તો રેડિયો ટાઈમ ઘડિયાળ મેળવે છે. અને કોઈ એને પૂછે કે ભાઈ કેટલા વાગ્યા, તો એમ કે ભાઈ 10:10 થઈ, તો કે રેડિયો ટાઈમ છે. એટલે રેડિયોનું આ મહત્વ છે ઘડિયાળમાં પણ. અને એક વાત મને યાદ આવે છે કે બે મિત્રોને એક ટ્રેન પકડવી હતી અને બેયનો એક જ ટ્રેન બંનેને પકડવાની હતી. તો એક વ્યક્તિએ તો એ ટાવર ટાઈમમાં માનતો હતો અને બીજો વ્યક્તિ જે છે મિત્ર એ રેડિયો ટાઈમમાં માનતો હતો. બંનેના સમયમાં 5 મિનિટનો ફરક હતો. તો એક મિત્ર કે ભાઈ તારી ટ્રેનનો સમય થઈ ગયો છે એટલે તને આ ટ્રેન નહીં મળે, પણ મારી ટ્રેનમાં હજી 5 મિનિટનો સમય બાકી છે, મને ટ્રેન મળી જશે. તો રેડિયોનું આ મહત્વ છે. તો આવી રીતે જે રેડિયો ઉપરથી આપણે માહિતી મળે છે, જે જોવાલાયક સ્થળો છે, તો હું અત્યારે જૂનાગઢથી આવું છું તો જૂનાગઢમાં પણ ઘણા એવા જોવાલાયક સ્થળો છે. એમાં છે ગિરનાર છે, પછી ઉપરકોટ છે, પછી ત્યાંના નરસિંહ મહેતાનો ચોરો છે, પછી ત્યાંનું સીલ આપણે મ્યુઝિયમ છે, સાયન્સ મ્યુઝિયમ છે, જે બાળકોને પણ ખૂબ જોવાલાયક છે. અને ફક્ત તમે જૂનાગઢનો એક ઉપરકોટ ખાલી જુઓ ને તો એમાં પણ એક દિવસનો સમય તમને લાગી જાય. અને ગિરનારમાં ઉપર પણ ઘણા બધા મંદિરોને આવેલા છે. અને જૂનાગઢના બે ખૂબ જ મોટા લાખો માણસો આવે છે એવા ત્યાંના બે તહેવારો છે. એક છે ગિરનારની પરિક્રમા, જે લીલી પરિક્રમા નામે ઓળખાય, અને તે દિવાળી પછી શરૂ થાય છે. અને એક છે શિવરાત્રિનો મેળો, એ પણ 4 દિવસનો મેળો છે. અને આ બંને કાર્યક્રમમાં આટલા લોકો માટે જમવાની રહેવાની બધી સુવિધાઓ તદ્દન ફ્રી આપવામાં આવે છે અને લાખો માણસો આ કાર્યક્રમોનો ભાગ લે છે. તો આવી રીતે ઘણી જગ્યાએ જૂનાગઢ જિલ્લામાં જ આવેલું સોમનાથનું મંદિર છે, એ પણ એક જ્યોતિર્લિંગ કહેવાય, અને ત્યાં પણ લાખો માણસો આવે છે. બાજુમાં વીરપુર છે, સતાધાર છે, પછી પરબવાવડી છે. આ બધા ઘણા ઘણા સ્થળો છે જેની માહિતી આપણે રેડિયો ઉપરથી પણ મળી શકે છે દરેક જગ્યાની. તો ક્યાંય પણ આપણે હરવા ફરવા જવું હોય તો રેડિયો સાંભળતા હોય તો તમે તે જગ્યાની આપણે ત્યાં કઈ કઈ શું જોવાલાયક વસ્તુ છે, ત્યાંની ખાણીપીણી શું છે એ વિશે આપણે માહિતગાર થઈ શકીએ છીએ. તો એક વખત આકાશવાણી અમદાવાદ ઉપરથી જ અમદાવાદના જ જોવાલાયક સ્થળો વિશે એવી ઝીણવટભરી માહિતી આપવામાં આવી કે અમારા જે સગા સંબંધી અહીં અમદાવાદમાં રહે છે તો એ લોકોને પણ ખબર નહોતી કે આટલી આટલી જગ્યા અહીંયા અમદાવાદમાં જોવાલાયક છે. તો રેડિયોનું એવું બધું સારું એવું મહત્વ છે. અને મનોરંજન તો છે જ, જેમાં પહેલાં ફરમાઇશી ગીતો આવતા તો એમાં પત્રો પણ ન લેવામાં આવતા, ત્યાર પછી પત્રો સાથે ફરમાઇશી કાર્યક્રમ શરૂ થયા, અને હાલમાં ફોન કરીને પણ પોતાનો અવાજ આપણે રેડિયો ઉપરથી સાંભળી શકીએ છીએ એવા ફોન ઇન કાર્યક્રમો પણ આકાશવાણી ઉપરથી પ્રસારિત થાય છે. તો એમાં પણ ગુજરાત તેમજ ગુજરાત બહારના લોકો પણ આ કાર્યક્રમમાં ભાગ લે છે અને મોબાઈલ એપ્લિકેશનથી રેડિયોનું પ્રસારણ પોતાના ઘર બેઠા 1000 કિલોમીટર દૂર પણ એ લોકો રેડિયોનું પ્રસારણ સાંભળી શકે છે. તો 90 વર્ષમાં રેડિયોએ ઘણો ઉતાર ચઢાવ જોયો.

0: છે, રેડિયો હજી પણ જીવંત જ છે અને જીવંત જ રહેશે અને આ સેવા અવિરતપણે શરૂ રહેશે. નમસ્કાર, અસ્તુ.
1: શ્રોતા મિત્રો, આકાશવાણીની 90 વર્ષની ગૌરવશાળી પ્રસારણ યાત્રા આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે આ નિમિત્તે આપ સાંભળી રહ્યા હતા કિરીટભાઈ સોલંકીની વાત. આશા રાખીએ કે વાત સાંભળીને આપ સૌને પોતિક ઉફીલ થયું હશે, આનંદનો અનુભવ કર્યો હશે આપે. કિરીટભાઈ, આપે આપના રમૂજી સ્વભાવ મુજબ સરસ મજાની વાતો કરી અને શ્રોતા મિત્રોને સાંભળવી ગમે એવી વાત કરી, વચ્ચે રમૂજ પણ કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રાના અવસર ઉપર આપે આટલી સરસ વાત કરી તેના માટે અમે સૌ આપના આભારી છીએ. થેન્ક યુ સો મચ. અને શ્રોતા મિત્રો, આજનો કાર્યક્રમ કચ્છી ભાષા ઉપર વિશેષ કાર્યક્રમ હતો. આપણે કચ્છ વિશેની, ત્યાંની સંસ્કૃતિ વિશેની વાત કરી, તો ચાલો કાર્યક્રમમાં કેટલાક કચ્છ પ્રદેશના ગીતો સાંભળીએ. સ્વર ઉસ્માન મીર.

0: તો શ્રોતા મિત્રો, આજનો કાર્યક્રમ કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો. કચ્છી ભાષા વિશે આપના કોઈ વધારે અનુભવ હોય કે ભાષા વિશેનું આપનું કોઈ જ્ઞાન હોય તો અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. આજના દિવસ માટે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો.
1: આવજો, ફરી મળીશું.
2: પત્ર લખવા માટેનું સરનામું નોંધી લેશો.
3: નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 3800009.
4: ઈમેલ આઈડી પણ ફરી એક વાર યાદ કરાવી દઉં, ABAD સહિયર @gmail.com.

0: તો શ્રોતા મિત્રો, આજનો કાર્યક્રમ કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો. કચ્છી ભાષા વિશે આપના કોઈ વધારે અનુભવ હોય કે ભાષા વિશેનું આપનું કોઈ જ્ઞાન હોય તો અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. આજના દિવસ માટે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો.
1: આવજો, ફરી મળીશું.
2: પત્ર લખવા માટેનું સરનામું નોંધી લેશો.
3: નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 3800009.
4: ઈમેલ આઈડી પણ ફરી એક વાર યાદ કરાવી દઉં, abadsahyar@gmail.com.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી.
1: રાષ્ટ્રીય સેવા, દેશ કી સુરીલી ધડકન. विविध भारती से थोड़ी देर में आप सुनेंगे कार्यक्रम सुरीला सफर.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: जन जन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान। जन जन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
4: होता है और फिर इन्होंने हवाओं बादलों के बारे में भी लिखा है। जी हाँ, मिलना तो बहुत ज़रूरी है श्रोताओं। वैसे हम भी जब कहीं जाते हैं तो किसी न किसी से हमारी मुलाकात ज़रूर होती है। क्या कोई ऐसा वाकया आपको याद है कि जब आपसे कोई मिला हो और उसे आज तक आप ना भूल पाए हों?

આકાશવાણી સમાચાર હેમંગની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પાંચ રાજ્યોની વિધાનસભાની મતગણતરીમાં અત્યાર સુધીમાં પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપના ગઠબંધનની સરસાઈ. તમિલનાડુમાં ટીવીકે અને કેરળમાં કોંગ્રેસ ગઠબંધન આગળ. પાંચ રાજ્યોની વિધાનસભાની પેટાચૂંટણીમાં ગુજરાત સહિત પાંચ બેઠકો ઉપર ભાજપ આગળ, કોંગ્રેસ અને એનસીપીની એક એક બેઠકમાં સરસાઈ. બિહારમાં રોહતાસ જિલ્લામાં આજે સવારે થયેલા માર્ગ અકસ્માતમાં પાંચના મોત. જર્મનીના ચાન્સેલરે કહ્યું કે ઉત્તર એટલાન્ટિક જોડાણમાં અમેરિકા તેનો સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર. અને આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે. સમાચાર વિગતવાર. પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર ભાજપ આગળ છે, ત્યારે તૃણમૂલ કોંગ્રેસ પાછળ ચાલી રહી છે. પશ્ચિમ બંગાળમાં 166 બેઠકો માટે મતગણતરીના વલણો ઉપલબ્ધ છે. ભાજપ 182 બેઠકો પર, તૃણમૂલ કોંગ્રેસ 91 બેઠકો પર, કોંગ્રેસ 1 બેઠક ઉપર, સીપીએમ 1 પર અને અન્ય 3 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપના નેતા સુવેન્દુ અધિકારી નંદીગ્રામમાં આગળ છે, તો ટીએમસી નેતા અને મુખ્યમંત્રી મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પર તેમના નજીકના હરીફ ભાજપના સુવેન્દુ અધિકારીથી આગળ છે. ભાજપના ધારાસભ્ય અગ્નિમિત્ર પોલ પશ્ચિમ વર્ધમાન જિલ્લાની આસનસોલ દક્ષિણ બેઠક પર તેમના નજીકના હરીફ ટીએમસીના તાપસ બેનર્જીથી આગળ છે. ભાજપના ઉમેદવાર અને વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપ પશ્ચિમ બંગાળમાં આગામી સરકાર બનાવશે. 152 બેઠકો માટે 23 એપ્રિલે બે તબક્કામાં મતદાન યોજાયું હતું, જ્યારે 142 બેઠકો માટે 29 એપ્રિલે મતદાન યોજાયું હતું. આ મહિનાની બીજી તારીખે મગરહાટ પશ્ચિમના 11 અને ડાયમંડ હાર્બર વિધાનસભા ક્ષેત્રના 4 બુથ પર ફરીથી મતદાન યોજાયું હતું, પરંતુ ચૂંટણી પંચે મોટી સંખ્યામાં મતદાન મથકો પર મતદાન દરમિયાન ગંભીર ચૂંટણી ગુનાઓ અને લોકશાહી પ્રક્રિયાના ભંગનો ઉલ્લેખ કરીને ફાલ્ટા મતવિસ્તારમાં મતદાન રદ કર્યું. તે બેઠક પર નવી મતદાન 21 મેના રોજ થશે અને 24 મેના રોજ મતગણતરી થશે. રાજ્યની રાજધાની કોલકાતામાં 5 સ્થળોએ 11 વિધાનસભા મતવિસ્તારો માટે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. ટીએમસીએ 291 બેઠકો પર ચૂંટણી લડી હતી, જ્યારે તેના સાથી પક્ષ ભારતીય ગોરખા પ્રજાતાંત્રિક મોરચા, જેનું નેતૃત્વ અનિત થાપા કરે છે, એ દાર્જીલિંગ હિલ્સમાં 3 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા. ભાજપે બધી 294 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જ્યારે કોંગ્રેસે 292 બેઠકો પર ચૂંટણી લડી હતી. 4 પક્ષોના ડાબેરી મોરચાએ 246 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 10 વિધાનસભા ક્ષેત્રો પર સીપીઆઈએમ લિબરેશન 29 બેઠકો પર, આઈએસએફ અને એસડીપીઆઈ અને બાકીની બેઠકો પર એક અપક્ષ અને અન્ય ડાબેરી સંગઠનોએ ટેકો આપ્યો હતો. આસામમાં અત્યાર સુધી મળેલા વલણ અનુસાર ભાજપ સરસાઈ મેળવી રહી છે. તમામ 126 વિધાનસભા બેઠકો માટે મતગણતરી સરળતાથી ચાલી રહી છે. ભાજપ 78 બેઠકો પર આગળ છે.

0: જ્યારે તેનો સાથી પક્ષ એજીપી 9 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ 24 બેઠકો પર, બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ 9, રાઇઝોર દળ 1 બેઠક પર, જીએમએમ 1, સીપીએમ 1 અને એઆઈયુડીએફ 2 બેઠક પર આગળ છે. ભાજપના ઉમેદવાર અને મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા જલુકબારી વિધાનસભા બેઠક પર આગળ છે. આસામ કોંગ્રેસના પ્રમુખ ગૌરવ ગોગોઈ જોરહાટમાં ભાજપના ઉમેદવાર હિતેન્દ્રનાથ ગોસ્વામીથી પાછળ છે. તમિલનાડુમાં 62 મતગણતરી કેન્દ્રો પર 75,064 મતદાન મથકો પર મતગણતરી ચાલી રહી છે. રાજ્યમાં ત્રિકોણીય ચૂંટણી જંગમાં 73 બેઠકો માટે વલણો મળ્યા છે. મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનની આગેવાની હેઠળ શાસક દ્રવિડ મુનેત્ર કઝગમ 49 બેઠકો પર આગળ છે, જ્યારે તેના હરીફ ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ 57 બેઠકો પર આગળ છે અને અભિનેતા સી જોસેફ વિજયની આગેવાની હેઠળ નવી પાર્ટી તમિલગા વિત્રી કઝગમ 106 બેઠકો પર આગળ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 5 બેઠકો પર આગળ છે, ભાજપ 2 બેઠકો પર આગળ છે અને અન્ય 4 બેઠકો પર આગળ છે. મુખ્ય ઉમેદવારોમાં ચેન્નઈના કોલાથુર મતવિસ્તારથી ચૂંટણી લડી રહેલા વર્તમાન મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન હવે તેમના એઆઈએડીએમકે પ્રતિસ્પર્ધી સંથાના કૃષ્ણનથી પાછળ છે, જ્યારે તેમના પુત્ર નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિન પણ ચેન્નઈના ચૈપોક થિરુવલ્લિગેની મતવિસ્તારથી પાછળ છે. ટીવીકેના સ્થાપક વડા જોસેફ વિજય ચંદ્રશેખર જે 2 બેઠકો પેરામ્બુર અને ત્રિચી પૂર્વ પર ચૂંટણી લડી રહ્યા છે, બંને બેઠકો પર આગળ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમ, જેઓ તાજેતરમાં ડીએમકેમાં જોડાયા છે, બોદિયાનાકુર મતવિસ્તારથી તેઓ આગળ છે. કેરળમમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી 40,771 મતદાન મથકો પર ચાલી રહી છે. ભાજપની આગેવાની હેઠળની એનડીએ, કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ અને શાસક સીપીઆઈ એમના નેતૃત્વ હેઠળની લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ મુખ્ય ગઠબંધન છે. તમામ 140 બેઠકો માટે વલણો પ્રાપ્ત થયા છે. કોંગ્રેસે 63 બેઠકો પર સરસાઈ મેળવી છે અને તેનો સાથી ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ 23 બેઠકો પર આગળ છે. શાસક પક્ષ સીપીઆઈએમ 31 બેઠકો પર આગળ છે, જ્યારે તેનો સાથી સીપીઆઈ 14 બેઠકો પર આગળ છે. કેરળ કોંગ્રેસ 5 બેઠકો પર આગળ છે, ભાજપ 2 બેઠકો પર આગળ છે. પુડુચેરી વિધાનસભાની 30 બેઠકો માટે મતગણતરી કેન્દ્રશાસિત પ્રદેશના 6 નિયુક્ત કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ ચાલી રહી છે. કુલ 30 બેઠકોમાંથી 17 બેઠકો માટે વલણો મળ્યા છે. શાસક એઆઈએનઆરસી 9 પર આગળ છે, ભાજપ અને કોંગ્રેસ 2 અને 1 બેઠકો પર આગળ છે. એઆઈએડીએમકે અને ડીએમકે 1-1, અપક્ષ અને અન્ય 3 બેઠકો પર આગળ છે. મુખ્યમંત્રી એન રંગસ્વામી થટ્ટન ચાવાડી મતવિસ્તારથી તેમના નજીકના હરીફ કોંગ્રેસ પક્ષના વી વેથિલિંગમથી આગળ છે. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના વલણો મુજબ ભાજપના પ્રવક્તા શહેજાદ પુનાવાલાએ કહ્યું છે કે ભાજપ પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યું છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા તેમણે કહ્યું કે ભાજપ રાજ્યમાં પહેલીવાર સરકાર બનાવવા જઈ રહી છે.
1: પશ્ચિમ બંગાળ મેં ભારતીય જનતા પાર્ટી કી એક ઐતિહાસિક જીત કી ઓર હમ લોગ બઢ ચુકે હૈ ઓર વહાં પે હમ લોગ 180 ભી પહોંચ સકતે હૈ. યે પહેલી બાર હોગા પશ્ચિમ બંગાળ મેં ભારતીય જનતા પાર્ટી કી સરકાર બન રહી હૈ ઓર ઇસકે સાથ અંગ બંગ કલિંગ મતલબ કી હમારી સરકાર બિહાર મેં, હમારી સરકાર બંગાળ મેં ઓર હમારી સરકાર ઓડિશા મેં ઓર પૂર્વોત્તર કે લિયે બહોત બડી ઉપલબ્ધિ હોગી. આસામ મેં ભી અગર આપ દેખો તો હમારી તીસરી બાર સરકાર બન રહી હૈ.
0: આ દરમિયાન ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી સીપીઆઈએ દાવો કર્યો છે કે કેરળમાં પરિણામ તેમના પક્ષમાં આવશે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે આ શરૂઆતના વલણો છે અને ટૂંક સમયમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું હતું કે તાજેતરના ચૂંટણી પરિણામોમાં એનડીએનું પ્રદર્શન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકોનો વધતો વિશ્વાસ દર્શાવે છે. શ્રી નાયડુએ કહ્યું કે પરિણામો એનડીએના વિકાસ પરના ધ્યાન અને વિકસતા ભારતના તેના વિઝનને સમર્થન આપે છે. તેમણે ઉમેર્યું કે આ જોડાણ લોકોની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે અને સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસના સિદ્ધાંતને અનુસરે છે. 5 રાજ્યોમાં 7 વિધાનસભા મતવિસ્તારોમાં પેટા ચૂંટણીઓની મતગણતરી પણ ચાલી રહી છે. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર ભાજપ 5, જ્યારે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી 1-1 બેઠક પર આગળ છે. કર્ણાટકમાં દેવનાગરી દક્ષિણ અને બાગલકોટ વિધાનસભા મતવિસ્તાર, મહારાષ્ટ્રમાં બારામતી અને રાહુરી મતવિસ્તાર, ગુજરાતના ઉમરેઠ, ત્રિપુરામાં ધર્મનગર અને નાગાલેન્ડમાં કોરીડાંગ વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે. કર્ણાટકના દેવનાગરી દક્ષિણ મતવિસ્તારમાં ભાજપના શ્રીનિવાસ ટી દાસ કરિયપ્પા આગળ છે, જ્યારે ત્રિપુરાના ધર્મનગર મતવિસ્તાર વિસ્તારમાં ભાજપના જહર ચક્રવર્તી લગભગ 9,000 મતોની લીડ જાળવી રહ્યા છે. ગુજરાતમાં ઉમરેઠ બેઠક ઉપર ભાજપના હર્ષદ પરમાર 12,000થી વધુ મતોથી આગળ છે. મહારાષ્ટ્રમાં રાહુરી બેઠક પર ભાજપના અક્ષય શિવાજીરાવ કરડેલે આગળ છે, જ્યારે નાગાલેન્ડના કોરીડાંગ વિધાનસભા મતવિસ્તારમાં ભાજપના દાઓચિયર ઇમચેન આગળ છે. કર્ણાટકના બાગલકોટ મતવિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર ઉમેશ હુલપ્પા મેટી 11,800થી વધુ મતોથી આગળ છે.

છે, જ્યારે મહારાષ્ટ્રમાં બારામતી મતવિસ્તારમાં એનસીપીના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા અજીત પવાર આગળ છે. બિહારમાં રોહતાસ જિલ્લામાં આજે સવારે થયેલા માર્ગ અકસ્માતમાં 5ના મોત અને 7 ઇજાગ્રસ્ત થયા છે. અહેવાલ અનુસાર આરા મોહનિયા રોડ પર બેલવૈયા મઠિયા ગામ પાસે બસમાંથી મુસાફરો નીચે ઉતરી રહ્યા હતા ત્યારે પાછળથી ઝડપી ગતિ આવી રહેલા એક વાહન તેમના પર ફરી વળ્યું હતું. ઇજાગ્રસ્તોને સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાના અહેવાલ છે. જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે કહ્યું, અમેરિકા ઉત્તર એટલાન્ટિક જોડાણમાં તેનો સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર છે. આ અગાઉ તેમણે પશ્ચિમ એશિયા સંઘર્ષને લઈને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી હતી. તેના પ્રતિભાવમાં અમેરિકાએ જર્મનીમાંથી તેના 5,000થી વધુ સૈનિકો પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. શ્રી ફ્રેડરિકે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ઈરાનને કોઈપણ સંજોગોમાં પરમાણુ શસ્ત્રો મેળવવાની મંજૂરી આપી શકાય તેમ નથી. આઈપીએલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે. મેચ આજે સાંજે 7:30 વાગે શરૂ થશે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ફરી એકવાર અલગ સરના ધાર્મિક સંહિતાની માંગણી ઉઠાવી છે અને 2027ની વસ્તી ગણતરીમાં તેનો સમાવેશ કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે આ સંદર્ભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ સંતોષકુમાર ગંગવારને પત્રો લખ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 5 રાજ્યોની વિધાનસભાની મતગણતરીમાં અત્યાર સુધીમાં પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપના ગઠબંધને સરસાઈ, તમિલનાડુમાં ટીવીકે અને કેરળમાં કોંગ્રેસ ગઠબંધન આગળ. 5 રાજ્યોની વિધાનસભાની પેટાચૂંટણીમાં ગુજરાત સહિત 5 બેઠકો ઉપર ભાજપ આગળ, કોંગ્રેસ અને એનસીપીની 1-1 બેઠકમાં સરસાઈ. બિહારમાં રોહતાસ જિલ્લામાં આજે સવારે થયેલા માર્ગ અકસ્માતમાં 5ના મોત. જર્મનીના ચાન્સેલરે કહ્યું કે ઉત્તર એટલાન્ટિક જોડાણમાં અમેરિકા તેનો સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર. અને આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 વાગીને પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: 0792 32 58 490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490।
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન

0: શાલિની ભાર
1: નૈનો ખાતરનો કમાલ ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: શાલિની ભાર નઈનો ખાતરનો કમાલ ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

0: શાલિની ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: હવે સાંભળીએ દીપાલી સોમૈયાના સ્વરમાં આ ગીત.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શ્રોતા મિત્રો, આપે સાંભળ્યો કીર્તિ મિશ્રાના સ્વરને, રચના હતી રમેશ પારેખની. આ ગીત સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

નમસ્કાર, આવકાર શ્રોતા મિત્રો. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરિયસી. સંસ્કૃત ભાષાની આ કહેવતનો અર્થ છે માતા અને માતૃભૂમિ સ્વર્ગથી પણ શ્રેષ્ઠ છે. FM 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ પર શ્રોતા મિત્રો, હું આપની RADS રેડિયો એનાઉન્સર દોસ્ત સેજલ આપનું સ્વાગત કરું છું. દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી પર આપનો સમય અમારી સાથે આપ વહેંચી રહ્યા છો તે ખૂબ આનંદની વાત છે. અને અમે ઈચ્છીએ છીએ આપ રાતના 11 વાગ્યા સુધી આમ જ વિવિધ ભારતી અમદાવાદ સાથે જોડાયેલા રહો અને વિવિધ રંગી કાર્યક્રમો માણતા રહો. મિત્રો, મેં જેમ કહ્યું તેમ માત્ર બાળકોને જ નહીં, મોટેરાઓએ પણ આ પંક્તિ રોજ એકવાર બોલવી જોઈએ, ઘૂંટવી જોઈએ કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરિયસી, જેથી આપણને રોજ એક જાગૃત બત્તી થાય કે આપણું અસ્તિત્વ આપણી માં, આપણી મમ્મી માતાને આભારી છે અને આપણું જીવન આ ધરતી માતા જે આપણો ભાર સહી રહી છે, અન્ન ઉગાડી રહી છે, આપણું પોષણ કરી રહી છે, તે જમીન, તે માટી, તે ધરતી, તે સ્થળ, દેશ, રાજ્ય, શહેર આપણી જન્મભૂમિને આધારિત છે. તો આમ આપણે આ રોજ પ્રાતઃ સ્મરણીય બે વાતો યાદ રાખવી જોઈએ અને આવનાર પેઢીને પ્રેરણા આપવી જોઈએ, જેથી કરીને એ લોકો પણ આપણી સંસ્કૃતિને, તેની મહાનતાને ઓળખે, જાણે અને અને આપણા દેશને, તેની અખંડતાને, એકતાને અનુભવ કરે. મિત્રો, સરગમ કાર્યક્રમ પ્રસ્તુત છે અને પહેલું ગીત દેશના ગૌરવના પ્રતીક સમા તિરંગાને સમર્પિત છે. ફિલ્મ યોદ્ધાનું આ ગીત છે. ગાયક કલાકારો છે બી પ્રાક, તનિષ્ક બાગચી અને મનોજ મુંતશિર. ગીતના શબ્દો લખ્યા છે મનોજ મુંતશિરે અને સંગીત આપ્યું છે તનિષ્ક બાગચીએ. તો સાંભળીએ આ ગીત.

શ્રોતા મિત્રો, એવું જોવામાં આવ્યું છે કે આપણો જે દેશ છે, અખંડ ભારત દેશ, તેના કોઈપણ ખૂણામાં રહેતા સામાન્ય જન જો દુઃખી હોય, ત્રસ્ત હોય, તો બધાને તેની સંવેદનાનો, તેની લાગણીનો અનુભવ થતો હોય છે. અને જ્યારે એવા વિઘ્નો દૂર થઈને, કુશાસન દૂર થઈને સુશાસન તરફ જ્યારે વાતાવરણ જાય છે, તો બધા માટે એ એક ઉત્સવ બની જાય છે, ખરું ને? ચાલો, આપના સુધી હવે પહોંચી રહ્યું છે સિંઘમ ફિલ્મનું આ ગીત. સુખવિંદર સિંઘનો સ્વર છે અને અજય અતુલનું સંગીત છે. ગીત રચના છે સ્વાનંદ કિરકિરેની.

શ્રોતા મિત્રો, એફએમ 96.7 મેગાહર્ટ્ઝ આપ જોડાયેલા છો વિવિધ ભારતી અમદાવાદ સાથે, અને સરગમ કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો સુરીલા મજાના ગીતો. બે વાતોનો ઉલ્લેખ મારે કરવો જરૂરી છે જે આજના દિવસને લગતી છે. પહેલી વાત એ કે આજે રાષ્ટ્રીય કોલસા ખાણ દિવસ છે, અને બીજી કે આજે રાષ્ટ્રીય હાસ્ય દિવસ પણ છે, વિશ્વ હાસ્ય દિવસ પણ છે. તો ચાલો સૌથી પહેલાં તો રાષ્ટ્રીય કોલસા ખાણ દિવસ અંગે વાત કરું. તો આપણો ભારત દેશ વિશ્વનો ત્રીજો સૌથી મોટો કોલસા ઉત્પાદક દેશ

છે અને સદીઓથી ભારતમાં કોલસાના કામદારો અનેક પ્રકારની મહેનત કરીને, ખાણકામ કરીને કોલસાનું ખનન કરતા આવ્યા છે. અને આમ જોવા જઈએ તો હિન્દી સિને જગતમાં પણ એવી ઘણી ફિલ્મો બની છે જે કોલસાના આ ખનન વિષય પર આધારિત હોય. એક તો બહુ જૂની ફિલ્મ મને યાદ આવે છે, કાલા પથ્થર, અને હમણાં જ મિશન રાનીગંજ કરીને પણ એક ફિલ્મ બની હતી. એવી કેટલીય ફિલ્મો છે અને કેટલીય ડોક્યુમેન્ટરી, દસ્તાવેજી ચિત્રો પણ બન્યા છે જેમાં કોલસાના મજૂરો વિશે વાત કરવામાં આવી છે. અને ભારત દેશમાં જે વિસ્તાર છે, પશ્ચિમ બંગાળના રાનીગંજ વિસ્તારથી લઈને ઝારખંડ બિહાર સુધી, જમશેદપુર તો આખું એ નગર જ છે જે કોલસાને ના ઉદ્યોગ પર આધારિત એ આખા સ્થળને વિકસિત કરવામાં આવ્યું છે. તો ચાલો એક એવું ગીત સાંભળીએ જેમાં કોલસાના ગુણની વાત છે. જી હા, ભાગ મિલ્ખા ભાગ ફિલ્મનું આ ગીત છે અને સિદ્ધાર્થ મહાદેવનનો સ્વર છે, પ્રસૂન જોશીના શબ્દો, શંકર એહસાન લોયનું સંગીત.

જી હા શ્રોતા મિત્રો, સદીઓ પહેલાં જે મુખ્ય સ્ત્રોત હતું ઉર્જાનું, રેલગાડી પણ જેનાથી ચાલતી હતી, તેવા કોલસા ઉદ્યોગ અને ખાણકામ સાથે સંકળાયેલા કામદારોના યોગદાનને યાદ કરવા માટે આજનો દિવસ ઉજવવામાં આવે છે. અને બીજી એક વાત એ છે કે આજે રાષ્ટ્ર આજે હાસ્ય દિવસ પણ છે. અને ભાઈ, હાસ્ય તો આપણા મુખ પર, સ્મિત જેને કહેવાય, હાસ્ય કહેવાય, એ ત્યારે જ આવી શકે જ્યારે આપણે તણાવ મુક્ત હોઈએ. તો ભાઈ, તણાવ મુક્ત રહેવા માટે આજકાલ લોકો યોગ કરતા હોય છે, કસરત કરતા હોય છે, સારા વિચારો વાંચતા હોય છે, સાંભળતા હોય છે. પણ હું તો એમ જ કહીશ કે ચાલો આ ગીત સાંભળો અને તણાવ મુક્ત થઈ જાઓ. આ ગીત કઈ ફિલ્મનું છે, શું છે, એ પછી કહું છું.

તો મિત્રો આવી ગયું ને મુખ ઉપર સ્માઇલ, સ્મિત, સરસ મજાનું આ ગીત સાંભળીને. છીછોરે ફિલ્મનું આ ગીત હતું. અમિતાભ ભટ્ટાચાર્યના શબ્દો, પ્રીતમનું સંગીત અને ઘણા બધા કલાકારોએ એમાં સ્વર આપ્યો છે. નકાશ અઝીઝ, દેવ નેગી, અમિત મિશ્રા, અમિતાભ ભટ્ટાચાર્ય, શ્રીરામચંદ્ર અને અંતરા મિત્રા. શ્રોતા મિત્રો, સરગમ કાર્યક્રમના સમાપનમાં હું આપને 1990ના દાયકાનું એક ખૂબ જ લોકપ્રિય, કર્ણપ્રિય, પ્રખ્યાત ગીત સંભળાવવા જઈ રહી છું. આશિકી ફિલ્મનું આ ગીત છે, સમીરના શબ્દો છે, કુમાર સાનુનો સ્વર, નદીમ શ્રવણનું સંગીત.

કુમાર સાનુના સ્વરમાં આશિકે ફિલ્મના આ ગીત સાથે જ સરગમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. શ્રોતા મિત્રો, FM 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ આપ સાંભળી રહ્યા છો.

આવકાર, સ્વાગતમ. કેમ છો શ્રોતા મિત્રો? હું આપની સાથે જ છું અને આપની, તમારી અને મારી, આપણી આ સાંજને સુરીલી બનાવવા માટે ગુજરાતી ફિલ્મોના ગીતો લઈને હાજર છું. પહેલું ગીત પહોંચી રહ્યું છે આપના સુધી. ફિલ્મનું નામ છે લંકાની લાડી ને ઘોઘાનો વર. ગીત સંગીત છે નીનુ મઝુમદારના, રાજુલ મહેતા અને સાથીઓનું સ્વર.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શ્રોતા મિત્રો, યશુદાસ અને રાની વર્માના સ્વરમાં હવે આપ સાંભળશો ઘેર ઘેર માટીના ચૂલા ફિલ્મનું આ ગીત. ધીરુબેન પટેલની શબ્દરચનાને સંગીતે મઢી છે રવિએ.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

આશા ભોસલેના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા ઝેર તો પીધા જાણી જાણી, આ ફિલ્મનું ગીત, જેમાં ગીત સંગીત હતું અવિનાશ વ્યાસનું. સુરીલી સાંજ કાર્યક્રમમાં શ્રોતા મિત્રો, હવે એક સુરીલું યુગલ ગીત પહોંચી રહ્યું છે આપના સુધી. આશા ભોસલે અને મહેશ કુમારનો સ્વર છે, સંગીત છે ગૌરાંગ વ્યાસનું, ગીત રચના છે અવિનાશ વ્યાસની, અને ફિલ્મનું નામ છે રણચંડી.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

જીવન સંદેશ આપતું આ ગીત હતું. બરકત વિરાણી બેફામના શબ્દો હતા, કલ્યાણજી આનંદજીનું સંગીત અને સ્વર કિશોર કુમારનો હતો. ફિલ્મનું નામ કુળવધુ. શ્રોતા મિત્રો, સુરીલી સાંજ કાર્યક્રમ આમ જ ધીમે ધીમે કાર્યક્રમના સમાપનના આરે આવીને ઊભી છે. તો આ સાંજ કેવી રીતે ચાલે છે, આ ચાલી ચાલીને ક્યાં જવાની છે? ચાલો આ ગીત સાંભળીએ અને અનુભવીએ કે આ સાંજ કેવી રીતે ચાલી. વેણીભાઈ પુરોહિતના શબ્દો છે, સલીલ ચૌધરીનું સંગીત છે, ઉષા મંગેશકર અને મનહર ઉદાસનો સ્વર. ફિલ્મનું નામ છે ઘર સંસાર.

તો મિત્રો, આમ જ રૂમઝૂમ રૂમઝૂમ કરતી સાંજ તો ચાલવા લાગી છે. ક્ષિતિજે સૂરજની પથરાતી લાલી જોઈ કવિએ ખૂબ સુંદર વર્ણન કર્યું છે સાંજની, આ સાંજના સમયની, આ ચાલનું વાતાવરણનું. પણ કાર્યક્રમ તો અહીં સમાપ્ત કરવાનો છે. સુરીલા સફર કાર્યક્રમ માટે આપ જોડાયેલા રહેજો મારી સાથે. તો આ હતો સુરીલી સાંજ કાર્યક્રમ, જેમાં આપને સંભળાવ્યા મેં ગુજરાતી ફિલ્મોના ગીતો. FM 96.7 MHz, વિવિધ ભારતી, અમદાવાદ.

રૂમઝૂમ ચાલતા ચાલતા સુરીલા ગીતો સાંભળતા સાંભળતા સુરીલા સફરમાં શ્રોતા મિત્રો આપનું સ્વાગત છે. અને પહેલું ગીત છે એક અભિવ્યક્તિ દેશ માટેનું, દેશની એક એકતા અખંડતામાં વિકાસની યાત્રામાં સહભાગી થવાની વાત કહેતું. તો ચાલો મુકેશના સ્વરમાં સાંભળીએ છીએ હમ હિન્દુસ્તાની ફિલ્મનું આ શીર્ષક ગીત. પ્રેમ ધવનના શબ્દો છે, ઉષા ખન્નાનું સંગીત.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: અને શ્રોતા મિત્રો, હવે પહોંચી રહ્યું છે આપના સુધી આશિક ફિલ્મનું આગલું ગીત, મુકેશ અને લતા મંગેશકરના સ્વર, ગીતકાર શૈલેન્દ્ર, સંગીતકાર શંકર જયકિશન.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: શ્રોતા મિત્રો, કાર્યક્રમ સુરીલા સફર આપ સાંભળી રહ્યા છો FM 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ પરથી. મિત્રો, ગયા મહિનાની 12મી તારીખે આપણા લોક લાડીલા ગાયિકા આશા ભોસલે વિદાય લીધી આ દુનિયામાંથી. પણ હજી પણ જ્યારે રેડિયો સાંભળીએ કે કોઈ પણ રિયાલિટી શો સાંભળીએ, તેમના ગીતો હજી પણ આપણને સાંભળવા મળે છે અને એ અવાજ સદાય આપણા કાનમાં ગુંજ્યા કરે છે. તો ચાલો આશા ભોસલેના કેટલાક યાદગાર ગીતોને સાંભળતા સાંભળતા તેમને યાદ કરીએ, તેમને શ્રદ્ધાંજલિ અર્પીએ. પહોંચી રહ્યું છે આ લવ સ્ટોરી ફિલ્મનું ગીત. આનંદ બક્ષીના શબ્દો છે, રાહુલ દેવ બર્મનનું સંગીત અને સ્વર છે આશા ભોસલેનો.
1: Ha ha ha ha.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત

0: જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: શ્રોતા મિત્રો, જે આશા ભોસલે ઉમરાવ જાન ફિલ્મની ખૂબ જ શાસ્ત્રીય સંગીત પર આધારિત ગઝલો ગાઈ શકતા હોય અને જેમને શરૂઆત ગળથૂથીમાં જ સંગીત યાત્રા કરી હોય, તેમના અવાજમાં અનેક અનેક પ્રકારના ભાવ આપણે સાંભળીએ છીએ. અને ખાસ કરીને ડાન્સ નંબર્સ જેને કહેવાય છે, ક્લબ સોંગ્સ, તેમને ખૂબ સુંદર ગાયા છે. ચાલો એક પછી એક સાંભળતા જઈએ અને માણતા જઈએ. મેરે જીવન સાથે ફિલ્મનું ગીત આપ સુધી પહોંચી રહ્યું છે. સંગીત છે રાહુલદેવ બર્મનનું.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: हर रोज सुबह 7 बजे सुनिए भूले बिसरे गीत. प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: हर रोज सुबह 7 बजे सुनिए भूले बिसरे गीत. प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

ઓપી નૈયરના સંગીત નિર્દેશનમાં આશા ભોસલે અને મીનુના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા યે રાત ફિર ન આયેગી ફિલ્મનું ગીત. શ્રોતા મિત્રો, હવે પહોંચી રહ્યું છે આપના સુધી આશા ભોસલે અને રાહુલ દેવ બર્મનના યુગલ સ્વરોમાં અપના દેશ ફિલ્મનું આ ગીત.

શબ્દો હતા રાહુલ દેવ બર્મનનું સંગીત, આશા ભોસલે અને રાહુલ દેવ બર્મનનો યુગલ સ્વર હતો ફિલ્મ અપના દેશનું આ ગીત હતું. શ્રોતા મિત્રો, કાર્યક્રમ સુરીલા સફરમાં રૂમઝૂમ ચાલતી સાંજ હવે ધીમે ધીમે સૂરજની લાલીમાં ઉસરાતી જાય છે અને રાત તરફ વળી ગઈ છે. પૃથ્વી ઉપર એક કાળો, એક અંધકાર જેને કહી શકાય કે જે જ્યોતથી ભરેલો અંધકાર છે તે પથરાઈ રહ્યો છે. જી હા, કાર્યક્રમ સુરીલા સફર આપ સાંભળી રહ્યા છો FM 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ પર. અને હવે આપને એક યુગલ ગીત સંભળાવવા જઈ રહી છું. દુનિયા મેરી જેબ મેં આ ફિલ્મનું ગીત છે. લતા મંગેશકર સાથે આ ગીતમાં અમિત કુમાર અને સાથીઓનો સ્વર છે.

ગીતકાર ગુલશન બાવરા, સંગીતકાર રાજેશ રોશન. શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અમિત કુમાર, લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં દુનિયા મેરી જેબ મેં ફિલ્મનું યુગલગીત. અને હવે આપને સંભળાવી રહી છું લવ સ્ટોરી ફિલ્મનું આ યુગલગીત અમિત કુમાર અને આશા ભોસલેના સ્વરમાં, આનંદ બક્ષીની શબ્દરચના, રાહુલ દેવ વર્મનનું સંગીત.

0: હવે સમાપ્ત કરવાનો સમય થઈ ગયો છે. ફરી મળવાના વાયદા સાથે આપની અનુમતિ લઉં છું. આપ સાંભળતા રહેજો FM 96.7 MHz વિવિધ ભારતી અમદાવાદ. વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર સાથે
1: ये है विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन. जयमाला कार्यक्रम आप सुनेंगे बस थोड़ी ही देर में.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બે રાજ્યોની ચૂંટણીના વલણોમાં ભાજપ જીત તરફ, ઉમરેઠ પેટા ચૂંટણીમાં પણ ભાજપનો વિજય. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 92.71 અને વિજ્ઞાન પ્રવાહનું 84.33% પરિણામ. આરોગ્ય ક્ષેત્રે પારદર્શિતા અને લોકભાગીદારી વધારવા માટે શહેરી વિસ્તારમાં જન આરોગ્ય સમિતિની રચના કરાશે. રાજ્યના સૌથી મોટા હથિયાર હેરાફેરી કેસમાં જામનગરની વિશેષ ટાડા અદાલતે 12 આરોપીઓને દોષિત જાહેર કર્યા અને આગામી દિવસોમાં રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની આગાહી. સમાચાર વિગતવાર. આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી પૂર્ણ થવાના આરે છે. અત્યાર સુધીના આંકડા મુજબ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઐતિહાસિક વિજય તરફ આગળ વધી રહ્યું છે. આસામ અને પુડુચેરીમાં ભાજપ જીત સાથે સરકારમાં પરત ફરવાની તૈયારીમાં છે. તમિલનાડુમાં અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયની પાર્ટી ટીવી કે શરૂઆતથી જ જીત તરફ આગળ વધી રહી છે. કેરળમાં કોંગ્રેસની આગેવાની હેઠળની યુડીએફ માટે સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહી છે. આસામ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરી વિધાનસભામાં ચૂંટણીના વલણોમાં ભાજપ જીત તરફ અગ્રેસર રહેતા ગુજરાતમાં પણ ઉજવણીનો માહોલ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવ્ય જીત બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા.
1: પશ્ચિમ બંગાળમાં ભવ્યતાથી ભવ્ય અને ઐતિહાસિક વિજય બદલ આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને દરેકે દરેક રાજ્યમાં ઇલેક્શન દરમિયાન ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર્તા છે, એ કાર્યકર્તાની મહેનતને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને દરેક કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવું છું.
0: તાપી જિલ્લાના વ્યારા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી. મહેસાણામાં પણ કરાયેલી ઉજવણીમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક સહિત ધારાસભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ બંગાળના વિજયને જનતાએ ભાજપ પર મૂકેલા વિશ્વાસનું પરિણામ ગણાવ્યું. છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ વિજય ઉત્સવ ઉજવાયો. તો બીજી તરફ નવસારીમાં વસતા બંગાળી સમાજના લોકો અને સ્થાનિક શ્રમિકોએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજયને ઝાલમુરી વહેંચીને વધાવ્યો. રાજ્યમાં ઉમરેઠ બેઠક પર ભાજપના હર્ષદ પરમારનો વિજય થયો છે. 23 રાઉન્ડના અંતે હર્ષદ પરમાર 30,682 મતે વિજેતા થયા છે. તેમણે તમામ મતદારો અને ભાજપના કાર્યકરોનો આભાર માન્યો હતો.
2: મેરે સબ મતદાતા ભાઈ ઓર બહેનો ઓર સબ આગેવાન જો હે ઓર હમારે પાર્ટી કે સબ સંગઠન કે સબ આગેવાન નેતા ઓર હમારે ભારતીય જનતા પાર્ટી કે આનંદ જિલ્લે કે જો પ્રેસિડેન્ટ હે ઓર સાંસદ હમારે યહાં કે ચૂંટણી ઇન્ચાર્જ જો પ્રદીપસિંહજી જાડેજા બાપુ, ગુજરાત કે પૂર્વ ગૃહમંત્રી ઓર હમારે જિલ્લે કે સભી એમએલએ મહામંત્રી ઓર સબ તાલુકા કે સંગઠન હું સબકા મેં આભાર વ્યક્ત કરતા હું કે ઉન્હોને ઓર મતદારો નહીં સબને મુજે સાથને મિલકે ભવ્ય સે ભવ્ય જીત દિલાઈ હે.
0: હર્ષદ પરમારને 85,371 મત અને કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણને 54,689 મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી. વિધાનસભા પેટા ચૂંટણીઓમાં ભાજપે ગુજરાત ઉપરાંત ત્રિપુરા અને નાગાલેન્ડમાં 1-1 બેઠક જીતી છે, જ્યારે કોંગ્રેસે કર્ણાટકની 1 બેઠક જીતી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આ વર્ષે 92.71% આવ્યું છે. 97.88% પરિણામ સાથે આ વર્ષે ડાંગ જિલ્લાનું સૌથી વધુ, જ્યારે અમદાવાદ શહેરનું સૌથી ઓછું 87.10% પરિણામ આવ્યું છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું 84.33% પરિણામ આવ્યું હોવાનું શિક્ષણમંત્રી પ્રદ્યુમ્ન નવાઝાએ જણાવ્યું.
3: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો 94.85% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહે છે. દાહોદ જિલ્લો 57.44% પરિણામ સાથે અંતિમ ક્રમે રહે છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 92.71% છે. ડાંગ જિલ્લો 97.88% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહે છે. અમદાવાદ શહેર

0: 87.10% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહે છે.
1: આજે રાજ્યમાં જાહેર થયેલા ધોરણ 12ના પરિણામમાં વિજ્ઞાન પ્રવાહમાં 94.85% પરિણામ સાથે મોરબી જિલ્લો સતત ચોથી વખત સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યો છે. આ અંગે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશ મોતાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા.
2: જે વિદ્યાર્થીઓએ દિવસ રાત મહેનત કરી અને મોરબીનું નામ રોશન કર્યું છે, સમસ્ત વિદ્યાર્થી મિત્રોને, એ વિદ્યાર્થીઓને સતત પ્રેક્ટિસ કરાવનાર મારા શિક્ષક મિત્રોને, શિક્ષક મિત્રોની સાથે સાથે ખૂબ જ પ્રેરણા આપનાર મારા આચાર્ય મિત્રોને અને સંચાલકોશ્રીને, ટ્રસ્ટીઓને, સમગ્ર મોરબીના શિક્ષણ જગતને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ફરી એકવાર મોરબીનો રાજ્યમાં ડંકો લહેરાયો છે.
1: દમણમાં સામાન્ય પ્રવાહમાં 98.32% અને વિજ્ઞાન પ્રવાહમાં 84% પરિણામ આવ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં 78.95%, જ્યારે રાજકોટ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 93.36% અને સામાન્ય પ્રવાહમાં 93.69% પરિણામ આવ્યું છે. તો જામનગર જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 89.90% અને સામાન્ય પ્રવાહનું 92.99% જેટલું પરિણામ નોંધાયું છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.37%, તો વિજ્ઞાન પ્રવાહનું 80.59% પરિણામ આવ્યું છે. જ્યારે ભાવનગર જિલ્લામાં સામાન્ય પ્રવાહનું 95.90%, તો વિજ્ઞાન પ્રવાહનું 92.65% પરિણામ આવ્યું છે. પંચમહાલ જિલ્લામાં સામાન્ય પ્રવાહનું 88.69%, જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 71.36% પરિણામ નોંધાયું છે. આરોગ્ય ક્ષેત્રે પારદર્શિતા અને લોકભાગીદારી વધારવા માટે શહેરી વિસ્તારમાં જન આરોગ્ય સમિતિની રચના કરાશે. આ અંગે સત્તાવાર જાહેરાત કરતા આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું, હાલ કાર્યરત રોગી કલ્યાણ સમિતિને પણ જન આરોગ્ય સમિતિમાં પરિવર્તિત કરી તેની પુનઃરચના કરાશે. શ્રી પાનશેરિયાએ જણાવ્યું હતું કે આ સમિતિની બેઠક દર મહિને યોજાશે અને આ બેઠકની મિનિટ ટુ મિનિટની યોગ્ય નોંધ રાખવામાં આવશે. સમિતિના બિન સરકારી સભ્યોનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે. આ માળખાથી સ્થાનિક પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવશે અને જન આરોગ્ય સમિતિ દ્વારા આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં ઉત્તરોત્તર વધારો થશે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. રાજ્યના ઇતિહાસના સૌથી મોટા હથિયાર હેરાફેરી કેસમાં જામનગરની વિશેષ ટાડા અદાલતે 12 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. મુંબઈના 1993ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ સાથે જોડાયેલા અને ગોસાબારા હથિયાર હેરાફેરી કેસમાં 33 વર્ષ બાદ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સ્પેશિયલ જજ આરપી મોગેરાએ 10 દોષિતોને 5 વર્ષની કેદ અને 5,000 રૂપિયાનો દંડ, જ્યારે અન્ય 2 દોષિતોને 7 વર્ષની સખત કેદ અને 8,000 રૂપિયાનો દંડ કર્યો છે. જ્યારે દાઉદ ઇબ્રાહીમ સહિત 15 આરોપીઓને ભાગેડુ જાહેર કર્યા છે. સુરત ખાતે વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ અંતર્ગત યોજાયેલા પ્રદર્શનમાં પર્યાવરણની જાળવણી અને કાપડ ઉદ્યોગના સમન્વયને દર્શાવતી સસ્ટેનેબિલિટી હિલ ઊભી કરાઈ છે. કાપડ અને ઉર્જા ક્ષેત્રે પર્યાવરણલક્ષી અભિગમને વેગ આપવા માટે ટેક્સટાઇલ એન્ડ એપેરલ ડેવલપમેન્ટ એસોસિએશન ટાડા દ્વારા આ વિશિષ્ટ ઇન્સ્ટોલેશન તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ફાર્મ ટુ ફાઇબર, ફાઇબર ટુ ફેબ્રિક અને ફેબ્રિક ટુ ફેશન અને ફેશન ટુ ફોરેનની સમગ્ર સફરને સસ્ટેનેબિલિટીના માપદંડો સાથે રજૂ કરવામાં આવી છે. મુલાકાતીઓ અહીં ફાઇબરમાંથી પ્રોસેસિંગ થઈને બનતા કાપડની સમગ્ર ચેઇન વિશે જાણકારી મેળવી સુરતના કાપડ ઉદ્યોગના વૈશ્વિક પ્રદાન વિશે ઊંડી સમજ મેળવી રહ્યા છે. રાજ્યમાં પ્રથમવાર કચ્છ જિલ્લામાં રમતગમતના મેદાનો નીમ કરાયા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર એક વિશેષ ઝુંબેશથી જિલ્લાના તમામ 9 તાલુકામાં 105 રમતગમતના મેદાનોને સત્તાવાર દરજ્જો અપાયો છે. કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શનમાં માત્ર 1 મહિનામાં સ્થળ મુલાકાત અને જરૂરી મહેસૂલી પ્રક્રિયા પૂર્ણ કરીને આ નોંધપાત્ર કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરીથી કુલ 8,49,870 ચોરસ મીટર જમીન નીમ થતાં રમતગમત ક્ષેત્રે કચ્છના બાળકોનું ભવિષ્ય ઉજળું બનશે. રાજ્યમાં આગામી 10 તારીખ સુધી વાતાવરણ સૂકું રહેશે અને મહત્તમ તાપમાનમાં કોઈપણ પ્રકારનો મોટો બદલાવ જોવા મળશે નહીં. આગામી દિવસોમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી જવાની આગાહી છે. હવામાન વિભાગના વડા એકે દાસના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત અને દરિયાકાંઠા ક્ષેત્રમાં હીટવેવ રહેવાની શક્યતા છે.
3: 4 से लेकर 10 मई तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है. जो उच्चतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा. उत्तर गुजरात और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें हॉट एंड ह्यूमिड सिचुएशन होने के लिए पूर्वानुमान दिया गया है. इसमें डिस्कम्फर्ट फील होगा, अनइजीनेस फील होगा. सबसे ज्यादा तापमान आज जो रिकॉर्ड हुआ है सुरेंद्रनगर में 42.5 डिग्री सेंटीग्रेड.
1: अंत में मुख्य समाचार फरी एक बार. બે રાજ્યોની ચૂંટણીના વલણોમાં ભાજપ જીત તરફ, ઉમરેઠ પેટા ચૂંટણીમાં પણ ભાજપનો વિજય. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 92.71 અને વિજ્ઞાન પ્રવાહનું 84.33% પરિણામ. આરોગ્ય ક્ષેત્રે પારદર્શિતા અને લોકભાગીદારી વધારવા માટે શહેરી વિસ્તારમાં જનઆરોગ્ય સમિતિની રચના કરાશે. રાજ્યના સૌથી મોટા હથિયાર હેરાફેરી કેસમાં જામનગરની વિશેષ ટાડા અદાલતે

આરોપીઓ ને દોષિત જાહેર કર્યા અને આગામી દિવસોમાં રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની આગાહી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

FM 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ સાથે આપ જોડાયેલા છો શ્રોતા મિત્રો. આપને સંભળાવીએ એક ગુજરાતી ગીત. મિત્રો, ઉજ્જવલ ધોળકિયાની આ શબ્દ રચના છે અને શશાંક ફડનીસનું સંગીત છે. ગાયક કલાકાર છે પાર્થિવ ગોહિલ.

0: है कि नहीं?
1: શશાંક ફડનીસના સંગીત નિર્દેશનમાં આપ સાંભળી રહ્યા હતા પાર્થિવ ગોહિલના સ્વરમાં ઉજ્જવલ ધોળકિયાની શબ્દરચના. મિત્રો, એફએમ 96.7 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતી અમદાવાદ સાથે આપ જોડાયેલા છો. થોડી જ વારમાં બરાબર 7:50 મિનિટે ગુજરાતી સમાચાર પ્રસારિત થશે.

આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવીને ઇતિહાસ રચવા માટે તૈયાર. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે લોકોની શક્તિનો વિજય થયો. અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયના નેતૃત્વ હેઠળની ટીવી કે તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં જીત તરફ અગ્રેસર. કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફએ 99 બેઠકો પર જીત મેળવી. ઈરાને અમેરિકાને હોર્મુઝ સામુદ્રધુનીમાં પ્રવેશવા સામે ચેતવણી આપી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવીને ઇતિહાસ રચવા માટે તૈયાર છે. રાજ્ય સ્વતંત્રતા પછીની પહેલી ભાજપ સરકાર સાક્ષી બનશે, કારણ કે તૃણમૂલ કોંગ્રેસ 15 વર્ષ સત્તામાં રહ્યા પછી ખાસ સઘન સુધારણા મતદાર યાદી પછીની પહેલી ચૂંટણીમાં હારનો સામનો કરી રહી છે. કુલ 293 વિધાનસભા બેઠકોમાંથી અત્યાર સુધીમાં 104 બેઠકો માટે પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે 72 બેઠકો જીતી છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસે 29 બેઠકો જીતી છે. પ્રાદેશિક આમ જનતા યુનિયન પાર્ટીએ 2 બેઠકો જીતી અને કોંગ્રેસે 1 બેઠક જીતી. 189 બેઠકો માટે અત્યાર સુધીમાં ઉપલબ્ધ વલણો મુજબ ભાજપ 132 બેઠકો ઉપર આગળ છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ 54 બેઠકો પર આગળ છે. સીપીએમ, કોંગ્રેસ અને અન્ય પક્ષો 1-1 બેઠકો પર આગળ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી નેતા મમતા બેનર્જી ભવાનીપુર મતવિસ્તારમાં તેમના ભાજપ હરીફ શુભેન્દુ અધિકારીથી આગળ છે, જ્યારે શુભેન્દુ અધિકારી નંદીગ્રામ બેઠક પર આગળ છે. ભાજપની આગેવાની હેઠળના એનડીએએ આસામમાં સતત ત્રીજી વખત ઐતિહાસિક જીત મેળવી છે. 126 સભ્યોની વિધાનસભામાં 64 બેઠકોના બહુમતી આંકડાને વટાવી દીધો છે. અત્યાર સુધીમાં 101 મતવિસ્તારો માટે પરિણામો જાહેર થયા છે. ભાજપે 73 બેઠકો જીતી છે, જ્યારે તેના સાથી પક્ષ આસોમ ગણ પરિષદે 6 બેઠકો જીતી છે અને બોડોલોન પીપલ્સ ફ્રન્ટે 8 બેઠકો જીતી છે. બીજી તરફ કોંગ્રેસે 10 બેઠકો જીતી છે. ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટે 2 બેઠકો જીતી છે, જ્યારે રાયચોર દળ અને ટીએમસીએ 1-1 બેઠક મેળવી છે. દરમિયાન બાકીની 25 બેઠકોમાં ભાજપ 9 બેઠકો પર આગળ છે, જ્યારે તેનો સાથી પક્ષ એજીપી 3 બેઠકો પર આગળ છે અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ 2 બેઠકો પર, કોંગ્રેસ 10 બેઠકો પર આગળ છે અને રાયચોર દળ 1 બેઠક પર આગળ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 હંમેશા યાદ રહેશે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે લોકોની શક્તિનો વિજય થયો છે અને ભાજપની સુશાસન રાજનીતિનો વિજય થયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે લોકોએ ભાજપને શાનદાર જનાદેશ આપ્યો છે અને તેમણે તેમને ખાતરી આપી છે કે ભાજપ પશ્ચિમ બંગાળના લોકોના સપના અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે શક્ય બધું કરશે. તેમણે કહ્યું કે ભાજપ સમાજના તમામ વર્ગોને તક અને ગૌરવ સુનિશ્ચિત કરતી સરકાર પ્રદાન કરશે. શ્રી મોદીએ ઉમેર્યું કે પશ્ચિમ બંગાળમાં ભાજપનો રેકર્ડ વિજય પેઢી દર પેઢીના અસંખ્ય કાર્યકરોના પ્રયત્નો અને સંઘર્ષ વિના શક્ય નહીં હોય. તેમણે તમામ કાર્યકરોને સલામ કરી અને ઉમેર્યું કે વર્ષોથી તેમણે જમીન પર સખત મહેનત કરી છે, તમામ પ્રકારની પ્રતિકૂળતાઓ દૂર કરી છે અને અમારા વિકાસ એજન્ડા વિશે વાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે આસામની ચૂંટણીમાં ભાજપ એનડીએનો વિજય વિકાસ પરના ગઠબંધનના ભાર અને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે અતૂટ સમર્થન દર્શાવે છે. શ્રી મોદીએ આસામના લોકોને પ્રચંડ જનાદેશ માટે આભાર માન્યો અને ખાતરી પણ આપી કે ભાજપ રાજ્યના પરિવર્તન માટે કામ કરવાનું ચાલુ રાખશે. અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયના નેતૃત્વ હેઠળની તમિલ લગા વેત્રી કઝગમ ટીવી કે તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઇતિહાસ રચવા માટે તૈયાર છે. ટીવી કે રાજ્યભરમાં 234 બેઠકોમાંથી 33 બેઠકો પર આગળ છે અને તેને 75 બેઠકો મળી છે. રાજ્યમાં ત્રિખૂણાવાળી લડાઈમાં 51 પરિણામો જાહેર થયા, જ્યારે અન્ય 183 બેઠકોના વલણો ઉપલબ્ધ છે. મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનના નેતૃત્વ હેઠળની શાસક દ્રવિદ મુનેત્રમ કઝગમ ડીએમકે 49 બેઠકો પર આગળ છે અને તેને 9 બેઠકો જીતી છે, જ્યારે તેના હરીફ ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ એઆઈડીએમકે 40 બેઠકો પર આગળ છે અને તેણે 6 બેઠકો જીતી છે. પીએમકે 4 બેઠકો પર આગળ છે અને તેણે 1 બેઠક જીતી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આઈએનસી 4 બેઠકો પર આગળ છે, જ્યારે તેણે 1 બેઠક જીતી છે. ભાજપ 2 બેઠકો પર આગળ છે અને અન્ય 10 બેઠકો પર આગળ છે. કેરળમાં તમામ 140 બેઠકોમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ શાસક ડાબેરી ડેમોક્રેટિક ફ્રન્ટને હરાવવા માટે આગળ છે. તેણે 99 બેઠકો પર જીત મેળવી છે. કોંગ્રેસે 55 બેઠકો જીતી અને 8 બેઠકો પર આગળ છે. કોંગ્રેસના સાથી આઈયુએમએલ 15 બેઠકો જીતી છે અને 7 બેઠકો પર આગળ છે. શાસક પક્ષ સીપીએમ 22 બેઠકો જીતીને 4 બેઠકો પર આગળ છે. સાથી પક્ષ સીપીઆઈ 7 બેઠકો પર જીતી અને 1 બેઠક પર આગળ છે, જ્યારે કેરળ કોંગ્રેસ 6 બેઠકો જીતીને 1 બેઠક પર આગળ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ વિધાનસભા ચૂંટણીમાં ખરેખર નોંધપાત્ર જનાદેશ મેળવવા બદલ કેરળના લોકોનો આભાર માન્યો છે.

0: સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગાંધીએ દરેક યુડીએફ નેતા અને કાર્યકર્તાઓને તેમની મહેનત અને સારી રીતે ચલાવવામાં આવેલા અભિયાન બદલ અભિનંદન આપતા કહ્યું કે કેરળમાં પ્રતિભા છે, ક્ષમતા છે અને હવે કેરળમાં યુડીએફ સરકાર છે જેનું વિઝન બંનેનો ઉપયોગ કરવાનું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક ચેનલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર ABIDને ફોલો કરશો. વિધાનસભા ચૂંટણીના પરિણામો અંગે સીપીઆઈએમના મહાસચિવ એમ એ બેબીએ કહ્યું કે સીપીઆઈએમ કેરળમાં લોકોના ચુકાદાનું સન્માન કરે છે અને રાજ્યમાં એલડીએફની હારના કારણોનું આત્મનિરીક્ષણ કરશે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી બેબીએ લોકો અને કાર્યકરોનો આભાર માન્યો જેમણે પાર્ટી અને તેના સાથી પક્ષોમાં વિશ્વાસ મૂક્યો છે અને તેના માટે મતદાન કર્યું છે. પોંડિચેરીમાં એન રંગાસ્વામીની ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એનડીએ સરકારની વાપસી થવાની ધારણા છે. કુલ 30 બેઠકોમાંથી 22 બેઠકોના પરિણામો ઉપલબ્ધ છે. એઆઈએનઆરસી 9 બેઠકો જીતી છે અને 2 બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપ 2 બેઠકો પર આગળ છે અને 2 બેઠક એઆઈડીએમકે અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને 1-1 બેઠક મળી છે. ડીએમકેને 2 બેઠકો મળી છે અને 3 બેઠકો પર આગળ છે. ટીવીકેને 2 બેઠકો મળી અને અન્ય 1 બેઠક પર આગળ છે, જ્યારે એનએમકે અને એલજેકેને 1-1 બેઠક મળી છે. અપક્ષ ઉમેદવારોને 3 બેઠકો જીતી છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ પેટા ચૂંટણીમાં ઉમરેઠ વિધાનસભા બેઠક જાળવી રાખી છે, જેમાં તેમના ઉમેદવાર હર્ષદ પરમારનો આસાન વિજય થયો છે. ગણતરીના તમામ 23 રાઉન્ડ પૂર્ણ થયા બાદ શ્રી પરમાર 30,743 મતોના માર્જિન સાથે વિજયી બન્યા છે. ભારતીય ચૂંટણી પંચ અનુસાર ભાજપના ઉમેદવારે 85,500 મત મેળવ્યા હતા. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તેમના નજીકના હરીફ ભૃગુરાજસિંહ ચૌહાણને હરાવ્યા હતા, જેમણે 54,757 મત મેળવ્યા હતા. આ બેઠક પર પેટા ચૂંટણી વર્તમાન ધારાસભ્ય ગોવિંદ પરમારના અવસાન બાદ જરૂરી બની હતી અને વિજેતા ઉમેદવાર હર્ષદ પરમાર સ્વર્ગસ્થ ધારાસભ્યના પુત્ર છે. ઈરાને અમેરિકાને હોર્મુઝ જળમાર્ગમાં પ્રવેશવા સામે ચેતવણી આપી છે. ઈરાનના ખાતમ અલ અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટર એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ મહત્વપૂર્ણ જળમાર્ગની નજીક આવનાર કોઈપણ વિદેશી સશસ્ત્ર દળો, ખાસ કરીને અમેરિકન સૈનિકોને નિશાન બનાવવામાં આવશે. ઈરાની સૈન્યએ જણાવ્યું હતું કે સ્ટ્રેટની સુરક્ષા ઈરાનના નિયંત્રણ હેઠળ છે અને જહાજોના સુરક્ષિત માર્ગ માટે ઈરાની સૈન્ય દળો સાથે સંકલન જરૂરી છે. આ ચેતવણી અમેરિકાએ આજે જાહેરાત કર્યા પછી આવી છે કે તે જળમાર્ગમાં ફસાયેલા જહાજોને મદદ કરવા માટે કામગીરી શરૂ કરશે. સરકારે જણાવ્યું છે કે દેશભરના એલપીજી વિતરકોને એલપીજીની કોઈ અછતનો સામનો કરવો પડ્યો નથી અને વાણિજ્યિક એલપીજી પુરવઠો લગભગ 70% પર પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં આંતર મંત્રીસ્તરીય બ્રીફિંગને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે
1: એલપીજી में 70% तक की आपूर्ति की जा रही है. अभी तक लगभग 2,15,000 टन कमर्शियल एलपीजी की सेल हुई है और ऑटो एलपीजी की सेल अप्रैल से लेकर अब तक लगभग 11,100 टन की गई है. 5 किलो के सिलेंडर की आपूर्ति भी 100% इंक्रीज की जा चुकी है और इसके चलते अब तक लगभग 23,05,000 के सिलेंडर्स की सेल हुई है.
0: આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. મુંબઈ ઇન્ડિયન્સ ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. અમને છેલ્લા મળેલા અહેવાલ મુજબ લખનૌ સુપર જાયન્ટ્સે 5 ઓવરમાં 1 વિકેટે 71 રન કર્યા છે. એશિયન ડેવલપમેન્ટ બેંક ADBએ એશિયા અને પેસેફિકના દેશોને સ્વચ્છ અને ઉર્જા, બેટરી, ઇલેક્ટ્રિક વાહનો અને ડિજિટલ ટેકનોલોજી માટે જરૂરી મહત્વપૂર્ણ ખનીજો સપ્લાય ચેઇન વિકસાવવા મદદ કરવા માટે એક નવી ધિરાણ સુવિધા શરૂ કરી છે. ક્રિટિકલ મિનરલ્સ ટુ મેન્યુફેક્ચરિંગ ફાઇનાન્સિંગ પાર્ટનરશીપ ફેસિલિટી નામની આ પહેલ શરૂ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય કાચા માલના સપ્લાયથી પ્રોસેસિંગ, મેન્યુફેક્ચરિંગ અને રિસાયક્લિંગ જેવા ઉચ્ચ મૂલ્યોના ઉદ્યોગો માટે પ્રદેશને કેન્દ્રમાં રૂપાંતરિત કરવાનો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવીને ઇતિહાસ રચવા માટે તૈયાર. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે લોકોની શક્તિનો વિજય થયો. અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયના નેતૃત્વ હેઠળની ટીવીકે તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં જીત તરફ અગ્રેસર. કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફએ 99 બેઠકો પર જીત મેળવી. ઈરાને અમેરિકાને હોર્મુઝ સામુદ્ર ધુનીમાં પ્રવેશવા સામે ચેતવણી આપી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

FM 96.7 MHz શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો વિવિધ ભારતી અમદાવાદ સાથે, અને દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી સાથે આપનો અમૂલ્ય સમય વહેંચવા માટે અમે આપના આભારી છીએ. અને હવે જણાવી દઈએ આપને, આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો અને આવતીકાલના દિવસના મુખ્ય કાર્યક્રમોની વિગતો ઝરોખા અંતર્ગત. થોડી જ વારમાં 8:20 આપ સાંભળશો ચિત્રલોક, જેમાં નવા જમાનાના ગીતો. રાત્રે 9 વાગે આપકે લીએ, રાત્રે 10 વાગે છાયા ગીત, 10:30 ઢલતી જાય રાત વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત કરીશું. મિત્રો, ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળશો રાત્રે 9:30. અને હવે આવતીકાલના દિવસના કાર્યક્રમોની વિગતવાર જાણકારી આપી દઉં. કાલે 5 મે 2026 મંગળવાર દિવસના શુભારંભે 6:05 અર્ચનામાં ભજનો અને ભક્તિગીતો, 6:30 અમૃતધારામાં ચિંતનનો વિષય છે સ્વભાવ ટળે તો સુખી થવાય, અને વાર્તાલાપ આપશે પ્રેમ વત્સલ સ્વામી. સવારે 6:35 શ્રી રામચરિત માનસ ગાન, 6:45 સંગીત સરિતા, 7 વાગે ભૂલે બિસરે ગીત, અને 7:30 હમ હૈ રાહી પ્યાર કે, આ તમામ કાર્યક્રમો વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી રિલે કરીશું. મિત્રો, ત્રિવેણી કાર્યક્રમનો સમય રહેશે 8:15 અને 2 વાગે. 8:30 ઝરોખા અંતર્ગત કાર્યક્રમ વિવરણ સાંભળશો, અને 8:35 ચિત્રલોક કાર્યક્રમ વિવિધ ભારતી મુંબઈથી પ્રસારિત થશે. રોજની જેમ 9:30 આજ કે ફનકાર. મિત્રો, કાલે હેલો હેલો ફોન ઇન કાર્યક્રમ આપ સાંભળશો 10:02. પ્રસ્તુત કરશે આસ્થા કાપડિયા. 11:02 શીર્ષક આધારિત ગીતો કાર્યક્રમ દિલસે અંતર્ગત. 11:30 પ્રાયોજિત કાર્યક્રમ રૂબી હોસ્પિટલ. 11:35 તરન્નુમ અંતર્ગત જૂના સુરીલા હિન્દી ફિલ્મી ગીતો. કાર્યક્રમોની જાણકારી મેળવશો 12:02 અને 12:05 યાદો કી મહેફિલ કાર્યક્રમ વિવિધ ભારતી મુંબઈથી રિલે કરીશું. સુરીલા સફર 1:00. 2:35 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 3:00 સખી સહેલી, અને સાંજના 4:00 સમય રોજની જેમ પિટારા. મિત્રો, સાંધ્ય પ્રસારણમાં આપ જોડાશો અને માણશો સરગમ કાર્યક્રમ 5:00 સમયે. સુરીલી સાંજ અંતર્ગત ગુજરાતી ગીતો 5:30, અને 1 કલાકનો જૂના સદાબહાર ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર 6:00 થી 7:00 દરમિયાન. ફૌજીભાઈઓ માટે જયમાલા 7:00. 7:45 એક ગુજરાતી ગીત સાંભળશો. વિવિધ ભારતી મુંબઈથી રિલે થશે લઘુનાટિકા હવા મહેલ અંતર્ગત 8:00 સમયે. 8:15 ઝરોખા, 8:20 ચિત્રલોક, 9 વાગે આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, અને 10:00 છાયા ગીત, અને 10:30 ઢલતી જાય રાત વિવિધ ભારતી મુંબઈથી પ્રસારિત કરીશું. તો આ હતી માહિતી કાર્યક્રમો અંગેની. આપ જોડાયેલા છો વિવિધ ભારતી અમદાવાદ સાથે FM 96.7 MHz.

ત્રિલોક કાર્યક્રમનું પહેલું ગીત પહોંચી રહ્યું છે આપના સુધી. ફિલ્મ સૈયારા, ગાયક કલાકારો વિશાલ મિશ્ર અને હંસિકા પરીખ, સંગીતકાર વિશાલ મિશ્રા.

0: ચીની ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: નમસ્તે કવિતા, અચ્છા લગા કે આપ આયુષ્માન આરોગ્ય મંદિર મેં સર્વિકલ કેન્સર કી જાંચ કે લિયે આઈ.
3: અરે દીદી, મેરી બેટી ને મુજે પ્રોત્સાહિત કિયા.
2: આપકી બેટી તો બહોત સમજદાર હૈ. બેટા, તુમ કિતને સાલ કી હો?
3: મેં 14 સાલ કી હું.
2: અબ આપકો અપની બેટી કો સર્વિકલ કેન્સર સે બચાને કે લિયે ટીકા લગવાને લાના હોગા.
3: ક્યા કેન્સર કે લિયે ભી ટીકા હોતા હૈ?
2: હા, યે એક એસા કેન્સર હૈ જિસસે HPV કી વેક્સિન કે જરિયે બચાવ કિયા જા સકતા હૈ.
3: ધન્યવાદ દીદી.
2: જરૂર, अपनी बेटी को HPV का टीका लगवाने के लिए वैक्सीन पोर्टल YouWin पर रजिस्टर करना मत भूलना.
4: भारत सरकार ने सर्विकल कैंसर से बचाव के लिए 14 साल की लड़कियों के टीकाकरण को सरकारी स्वास्थ्य केंद्रों पर निशुल्क उपलब्ध किया है. आज ही www.youwin.mohfw.gov.in पे जाके HPV वैक्सीनेशन के लिए रजिस्टर करवाएं. ये संदेश भारत सरकार के स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी.
0: सहकार.

0: ખુશાલીની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશાલ.
2: ગીતકાર જાવેદ અખ્તર, સંગીતકાર શંકર અહેસાન લોય, ફિલ્મ દિલ ધડકને દો, ગાયક કલાકારો છે યાશિતા શર્મા, મનીષ કુમાર, ટીપુ, ફરહાન ખાન, શંકર મહાદેવન, સુખવિંદર સિંઘ વગેરે. ચાલો સાંભળીએ આ ગીત.

ચિત્રલોક કાર્યક્રમના સમાપનમાં આપે સાંભળ્યું વનવાસ ફિલ્મનું આ ગીત. સૈયદ કાદરીની શબ્દરચના હતી, મિથુનનું સંગીત અને ગાયક કલાકારો હતા મધુબંતી બાગચી, શાદા ફરીદી, મિથુન અને સાથીઓ. ચિત્રલોક કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા FM 96.7 MHz વિવિધ ભારતી અમદાવાદ પરથી. થોડી જ વારમાં બરાબર 8:45 આકાશવાણી દિલ્હી કેન્દ્રથી પ્રસારિત થશે સમાચાર સંધ્યા.

FM 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ સાથે આપ જોડાયેલા છો શ્રોતા મિત્રો. તૈયાર છે અમે આપનું મનોરંજન કરવા ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં આપને ગમે એવા ગીતો સાથે. પહેલું ગીત SH બિહારીના શબ્દો છે, ઓપી નૈયરનું સંગીત, આશા ભોસલેનો સ્વર, ફિલ્મનું નામ છે સાવન કી ઘટા. બસ તું ઇતની સી મોહબ્બત નિભા દે કે જબ મેં રૂઠું તો તું મુજકો મના દે.

ફિલ્મ ઉમર કેદનું ગીત આપના સુધી પહોંચી રહ્યું છે, લતા મંગેશકર અને મુકેશના સ્વરમાં. સંગીતકાર છે સોનિક ઓમી. શાયરે કહ્યું છે કે તુમસે મિલકર જાના મોહબ્બત ક્યા હોતી હૈ, કૈસે દિલો મેં ચાહત કી શમા જલતી હૈ, હર લમ્હા તેરે સંગ બિતાના ચાહતે હૈ, અબ તો બસ યહી ઇબાદત દિલ કરતા હૈ.

આનંદ બક્ષીની શબ્દ રચના છે, રાહુલ દેવ વર્માનું સંગીત, આશા ભોસલે અને કિશોર કુમારના સ્વરમાં શ્રોતા મિત્રો પહોંચી રહ્યું છે આ મસ્તીભર્યું ગીત. ફિલ્મનું નામ છે શરીફ બદમાશ.

दिन हो या रात वो मुझसे इकरार करे, बस हसरत यही है कि कोई हमें यूं ही प्यार करे। श्रोता मित्रों, ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે પછીનું યુગલ ગીત છે લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં।

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાગઝ કી નાવ ફિલ્મનું યુગલગીત આશા ભોસલે અને મનહર ઉદાસના સ્વરમાં. નક્ષ લાયલપુરીની શબ્દરચના હતી, સપન જગમોહનનું સંગીત. શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં FM 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી હવે પહોંચી રહ્યું છે આપના સુધી કાર્યક્રમનું છેલ્લું ગીત, જે હેમલતા અને શૈલેન્દ્ર સિંહના સ્વરમાં છે. ગીત સંગીત રવિન્દ્ર જૈનનું છે. ફિલ્મનું નામ આંખીઓ કે ઝરોખો સે. મોહબ્બત ક્યા હોતી હૈ હમ નહીં જાનતે થે, પર જબ તુમસે મિલે તબ સે લગા બસ યહી હૈ ક્યા, તુમ હી હો ક્યા.

ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા એફએમ 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ પરથી. શ્રોતા મિત્રો, રાતના 10 થવા જઈ રહ્યા છે. જોડાઈશું વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર સાથે અને સાંભળીશું કાર્યક્રમ છાયા ગીત બસ થોડી જ વારમાં.

શ્રોતા મિત્રો, એફએમ 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ સાથે આપ જોડાયેલા છો. થોડી જ વારમાં બરાબર 11 વાગે આકાશવાણી દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દી સમાચાર સાંભળશો અને ત્યારબાદ 11:05 મિનિટે અંગ્રેજી સમાચાર. તો જોડાઈએ આકાશવાણી દિલ્હી કેન્દ્ર સાથે બસ થોડી જ વારમાં.